નમસ્કાર, સુપ્રભાત. 228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે સોમવાર, અષાઢ વદ દિનાંક 15, તારીખ 6 જુલાઈ 2026. અત્યારે વહેલી સવારના 5:58:28 થઈ છે. સૂરજની પહેલી કિરણ જ્યારે ધરતીને સ્પર્શે છે ત્યારે પ્રકૃતિ જાણે ધીમેથી કહે છે, ફરી એક તક મળી છે, જીવો, હસો અને કંઈક સુંદર સર્જો. જીવનમાં દરેક સવાર એક નવો વિશ્વાસ લઈને આવે છે. ગઈકાલની ચિંતાઓને પાછળ મૂકી આજના દિવસને પ્રેમ, હિંમત અને સ્મિતથી આવકારીએ. સવારના અભિવાદન અને આપનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે પ્રાર્થના સભાનો પ્રારંભ કરીએ મંગળ ધ્વનિથી.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક

0: દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હવે સાંભળીએ ભારતી મકવાણાના સ્વરમાં ગવાયેલ લખમો માલીની રચના.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
0: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
0: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
0: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ દમયંતી બરડાઈના સ્વરમાં જેઠી રામની રચના.

હમણાં જ આપ ગીગાભાઈ આહિરના સ્વરમાં નરસિંહ મહેતાની રચના સાંભળી રહ્યા હતા. આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુગટલાલ જોશી અને પુષ્પા છાયાના યુગલ સ્વરમાં આભાજન.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કવિ પિંગલની રચના સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કાર્યક્રમ કૃષિ માહિતી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. મિત્રો, આજની કૃષિ માહિતીનો વિષય છે ફળ પાકોમાં કેળવણી અને છટણીની અગત્યતા. મિત્રો, ફળ પાકોમાં મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે નિયમિત જરૂરિયાત મુજબ કેળવણી તથા છટણીની ખૂબ જ અગત્યતા રહેલી છે. કેળવણી દ્વારા ઝાડનો ઘાટ, આકાર, કદ વગેરે ધાર્યા પ્રમાણે મેળવી શકાય છે, જ્યારે છટણી દ્વારા પુખ્ત ઝાડની ડાળીઓ, મૂળ અથવા ફળને જરૂર મુજબ ચોક્કસ સિદ્ધાંતોને અનુસરીને કાપવાથી વધુ ગુણવત્તા સાથે ઉચ્ચ ઉત્પાદન મેળવી શકાય છે. ફળ પાકો મુખ્યત્વે બહુવર્ષાયી હોવાથી જો વાવણી કર્યા બાદ શરૂઆતથી ધ્યાન આપવામાં આવે તો ખૂબ લાંબા સમય સુધી ફળવાળીની ઉત્પાદકતા જાળવી શકાય છે. કેળવણીના મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ તો મિત્રો, કેળવણી કરવાથી ઝાડને વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ તથા હવા ઉજાસ મળવાથી પોષણની વહેંચણી બધી જ ડાળીઓમાં સપ્રમાણ થાય છે. આમ થતાં ફળનું કદ વધે છે તથા તેમનો રંગ અને ચળકાટ વધવાથી ગુણવત્તા પણ સુધરે છે. કેળવણીથી ફળવાળીમાં કરાતા ખેતી કાર્યો જેવા કે આંતરખેડ, ખાતર, પિયત, દવા છંટકાવ જેવા કાર્યોમાં સરળતા રહે છે. કેળવણી માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો, ફળ ઝાડનું થડ જમીનથી 60-90 સેન્ટીમીટર સુધી ટટ્ટાર અને ડાળીઓ વગરનું રાખવું. ઝાડમાં એક જગ્યાએથી એક કરતાં વધારે ડાળીઓ નીકળેલી ન રાખવી. ઝાડનો વિકાસ દરેક બાજુએ સમતોલ રાખવો. ફળ ઝાડને 1.5-1.8 મીટર જેટલી ઊંચાઈ સુધી વધવા દઈ તેના થડની અગ્રસ્ત ડાળીને કાપી નાખવામાં આવે છે, જેથી સૂર્યપ્રકાશ અંદરના ભાગ સુધી જઈ શકે. ફળ ઝાડને 3-4 મીટરની ઊંચાઈ સુધી વધવા દઈ તેની ટોચને કાપી નાખવામાં આવે છે, જેથી ઝાડ મજબૂત રહે છે અને ઝાડને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે. કેટલાક ફળઝાડના થડને જમીન પાસેથી જ ડાળીઓ ફૂટતી હોય છે, જેથી ઝાડનો આકાર કુદરતી રીતે જ ઝાડી જેવો દેખાય છે. દ્રાક્ષ જેવા વેલાવાળા પાક માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. 1, 2 અથવા 3 લોખંડના તાર એકબીજાની ઉપર આવે તે રીતે બાંધી વેલા તેના ઉપર ચડાવવામાં આવે છે. સિમેન્ટ, લાકડા કે લોખંડના થાંભલા ઉપર તારની જાળી બનાવી વાંસ ગોઠવીને તેના ઉપર વેલાવાળા ફળપાક ચડાવવામાં આવે છે. દ્રાક્ષ જેવા ફળપાકોના વેલાને કેળવણી આપવાની આ એક આધુનિક પદ્ધતિ છે, જેમાં સિમેન્ટ, લાકડા કે લોખંડના થાંભલા પર બંને બાજુએ 2 મીટર પહોળી પટ્ટીઓ લગાવી તેની સાથે તારને બાંધી વેલાઓ ચડાવવામાં આવે છે. આ પદ્ધતિમાં હવાની અવરજવર અને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, તેમજ દવા છંટકાવની કામગીરી પર અને ફળ ઉતારવાની કામગીરી સરળતાથી કરી શકાય છે. છટણીના ઉદ્દેશની વાત કરીએ તો મિત્રો, ઝાડની છટણી કરવાનો ઉદ્દેશ ઝાડની ઉંમર અને અવસ્થા પ્રમાણે બદલાતો રહે છે. નાની ઉંમરના ઝાડને કેળવવા, પુખ્ત ઉંમરના ફળઝાડમાં વધુ તથા સારી ગુણવત્તાવાળા ફળ મેળવવા, વૃદ્ધાવસ્થાએ પહોંચેલા ઝાડમાં નવું જોમ લાવવા છટણી કરવામાં આવે છે. છટણીથી શું ફાયદા થાય તેની વાત કરીએ તો મિત્રો, ઝાડનો વિકાસ જાળવી શકાય છે, પાકળ ઝાડમાં નવી વાનસ્પતિક વૃદ્ધિ વધારી શકાય છે, ફળ ધારણ શક્તિ વધારી શકાય છે. ફળ અને ફૂલોની છટણી કરવાથી ખોરાક, સૂર્યપ્રકાશ, હવા તથા પાણી માટેની હરીફાઈ ઘટે છે, જેથી ઉત્તમ પ્રકારના ફળ મેળવી શકાય છે. છટણી દ્વારા રોગિષ્ટ નબળી તથા સુકાયેલી ડાળીની છટણી કરતા હોવાથી તેનો ફેલાવો અટકાવી શકાય છે. નિયમિત છટણી કરવાથી ઝાડનું કદ ઘટતું હોવાથી એકમ વિસ્તારમાં ઝાડની સંખ્યા વધારે રાખી શકાય છે. છટણી માટે ખાસ ધ્યાનમાં રાખવા મુદ્દાની વાત કરીએ તો, ડાળીઓને સાંધામાંથી ઠૂંઠું ન રહે તે રીતે ઘસીને કાપવી, કાપ કે વાઢ કાટખૂણે મૂકો જેથી ઝાડને ઓછામાં ઓછી ઈજા થાય. વજનદાર ડાળીઓ કાપવા માટે પહેલાં નીચેથી વાઢ મૂકો, ત્યારબાદ ઉપરથી કાપવાથી નીચેના ભાગની છાલને નુકસાન થશે નહીં. કપાયેલી સપાટી લીસી અને સ્વચ્છ રાખવા માટે ધારદાર ઓજાર વાપરવું. કપાયેલી સપાટી ઉપર બોર્ડો પેસ્ટ અથવા અન્ય ફૂગનાશક લગાવવી. છટણીના પ્રકારની વાત કરીએ તો, હળવી છટણી કરી શકાય. આ પ્રકારની છટણીમાં ઝાડની ડાળીઓને ટોચનો ભાગ કાપી નાખવામાં આવે છે. પછી મધ્યમ છટણી કરી શકાય. આ પ્રકારની છટણીમાં આખી ડાળી કે તેનો ભાગ કાપી નાખવામાં આવે છે. અને ભારે છટણી કરી શકાય, જેમાં છટણીમાં મુખ્ય ડાળીઓ તથા જાડી ડાળીઓને કાપી નાખવામાં આવે છે. કેટલીક વખત આખા ઝાડને થડમાંથી કાપી નવી ફૂટ પર કલમ કરી નવીનીકરણ પણ કરવામાં આવે છે. હવે છટણી માટે ઉપયોગમાં જે સાધનો લેવામાં આવે છે તેની વાત કરીએ તો, ચેઇનસો, કુવાડી, ધાર્યું, ટ્રી પ્રુનર, સિકેટર, ટેલિસ્કોપિક પ્રુનર. અને મિત્રો, આમાં દરેક વખતે નવા નવા સાધનો આવતા રહે છે. છટણીની જરૂરિયાતવાળા ફળપાકોની વાત કરીએ તો ખાસ કરીને નિયમિત છટણીની જરૂરિયાત ધરાવતા પાકો છે બોર, અંજીર, ફાલસા, દ્રાક્ષ વગેરે. અને પુનઃનવીનીકરણ માટેની છટણીની જરૂરિયાત જે વૃક્ષોમાં છે એ પાકો આંબો, લીંબુ, જામફળ, દાડમ, સીતાફળ, ચીકુ, કાજુ, આમળા વગેરે. તો મિત્રો, ફળપાકોમાં કેળવણી અને છટણીની અગત્યતા ખૂબ જ રહેલી છે. આમ કરવાથી આપણે સારું અને વધારે ઉત્પાદન મેળવી શકીશું.
0: આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, વિષય ફળ પાકોમાં કેળવણી અને છટણીનું મહત્વ, કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશિયાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ શ્રી રામચરિત માનસ ગાન, કલાકાર એ હરિહરન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિતમાનસ ગાન, કલાકાર એ હરિહરન. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 પર સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે જ્યાં નવી અદાલતો નિર્માણ પામશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલ નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ, જ્યારે ધારીમાં 9.21 અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપૂરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
1: મીડિયાના માધ્યમથી હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે શેલ દેદુમલ, શેત્રુજી અને નાવલીના કાંઠાના વિસ્તારના જે લોકો છે એ બિનજરૂરી રોડ ઉપર જવાનું બંધ રાખે. વાહન વ્યવહાર અત્યારે સદંતર બંધ છે અને બિનજરૂરી જો બંધ રાખીશું તો સરકારની આ વ્યવસ્થામાં આપણે સહભાગી બની અને કોઈ પણ માનહાનિ ન થાય, કોઈ પણ પશુની પણ હાનિ ન થાય એવા રીતની વ્યવસ્થામાં આપણે સહભાગી થઈ શકીએ.
0: ડાંગમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. સુબીર તાલુકામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બાદ ભાવનગરમાં શેત્રુંજી ડેમ 46% અને લાખણકા ડેમ 75%થી વધુ ભરાયો છે, જ્યારે કાળુભાર અને રજાવડમાં પણ જળસંગ્રહ વધ્યો છે. દરમિયાન વરસાદને કારણે પાણીની આવક થતાં ગઈકાલે રાજકોટમાં આજી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો હતો, જેને લઈને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમમાં 17,378 ક્યુસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ અહેવાલ અમારા જિલ્લા પ્રતિનિધિ હરીશ ટાંક પાસેથી.
2: અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 66થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લાની 5 તાલુકાઓની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: ગીર સોમનાથના સુલતાનપુર ગામે ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બીજી તરફ સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, જ્યારે બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ ફરકાવાયું છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડિંગ અનિવાર્યપણે બનાવાશે. ગાંધીનગરના કલોલમાં 49 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધતા સુશ્રી અગ્રવાલે આ વાત કહી. તેમણે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને પડતર કેસના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મીડિએશન પર પણ વિશેષ ભાર મૂક્યો. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ તક મળી રહે તે હેતુથી આજથી પ્રવેશનો નવો તબક્કો શરૂ થશે. આગામી 15 જુલાઈથી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પહેલાં આ કામગીરી પૂર્ણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ IR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય સલામતી જાહેર વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાયું. આ વિશેષ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગો મારફતે થતી કોઈપણ ગેરકાયદે, અસામાજિક, આતંકવાદી અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો. વિશેષ પેટ્રોલિંગ દરમિયાન રોઝી બંદર, નવા જૂના બેડી બંદર, માધાપર, ભૂંગા તેમજ આસપાસના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી હિલચાલ, શંકાસ્પદ બોટો અને દરિયાઈ માર્ગોથી થતી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન વેગવંતું બન્યું છે ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી અંદાજે 79 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, જ્યારે 159 કિલો બિનઉપયોગી મેડિકલ સાધનો અને 1365 નકામી વસ્તુઓને સ્ક્રેપ કરવામાં આવશે. આ ઉપરાંત 508 અગ્નિશામન તંત્રોનું સમારકામ કરાશે તેમજ વધુ સારી વીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે તેમ મેડિકલ અધિકારી ડોક્ટર હેમાંગી પટેલે જણાવ્યું હતું.
3: કે જે લઈને આપ હોસ્પિટલમાં દર્દીઓ માટે વાપરતા હોઈએ છીએ એને સમયાંતરે આપણે એને નિકાલ કરવો જરૂરી હોય છે. તો એવા અમારા લીનલ ચાદર, ચોરસા, ઓશિકા, કવર, ગાદલા એ બધું થઈને લગભગ 300 જેવી આઈટમ છે જેનો અમે નિકાલ માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ. કુલ કંડમ પાત્ર વસ્તુઓ છે 1365 છે અને જે અમે હાલ એની અપસેટ વેલ્યુ ને બધું નક્કી કરી અને એ પ્રોસેસમાં છે જેનો અમે સત્વરે નિકાલ કરવા માટે કટિબદ્ધ થયેલા છીએ.
0: અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી માસિક સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગઈકાલે વસ્ત્રાલ, રામોલ, ભાઈપુરા, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરેવાડી અને વિરાટનગર વોર્ડમાં સફાઈ અભિયાન યોજાયું. આ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બ્રિજ, શાકભાજી માર્કેટ તેમજ અન્ય જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી. રાજ્યમાં સાપોના ઝેરમાંથી એન્ટી સ્નેક વેનમ બનાવવા તેલંગાણાની એક કંપનીને કામગીરી સોંપાઈ છે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયે લાયસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદન કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર લાયોફિલાઇડ્સ એન્ટી સ્નેક વેનમ બનાવવા સોંપવામાં આવ્યું છે. સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા ગુજરાતને પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકન્ડક્ટરની ઓએસએટી સુવિધા અંતર્ગત ચિપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવાયો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પૂનમકુમારી છે. પૂનમકુમારીએ જણાવ્યું કે તે અને તેનો પરિવાર આ કામગીરીથી ખુશ છે.
4: मैंने अपनी 12th की पढ़ाई कस्तूरबा गांधी बालिका विद्यालय विरनी से की है. उसके बाद मैंने आईटीआई करने के बाद प्लेसमेंट हुआ सीजी सेमी में. यहाँ आने के बाद मुझे मौका मिला. पहले तो लगता था कि हाँ गांव की लड़की है, बाहर जाके पढ़ रही है. रांची में जब मैं थी तो कि बाहर जाके पढ़ रही है, कुछ नहीं कर पाएगी, ऐसे ही जा रही है बस टाइम पास करने के लिए. लेकिन नहीं, अब उन्हें लगता है कि हाँ एक्चुअल में कुछ कर रही है.
0: सूरतना पुलिस कमिश्नर तरीके વાબાંગ જામીરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેમની પ્રાથમિકતા છે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે તથા નિર્દોષોને ન્યાય મળે તે માટે પોલીસ સતત કાર્યરત રહેશે. ભાવનગર રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેની પાસેથી રેલવે પોલીસે કુલ 8 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ જીતી લીધો છે. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, જ્યાં નવી અદાલતો ઇમારતો બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: 228 પૂર્ણાંક 3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આ આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 7:20 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ પ્રભુ સ્મરણના સંગીતનો ભજનનો કાર્યક્રમ વંદના. સર્વપ્રથમ સાંભળીએ હરિઓમ શરણના સ્વરમાં ગવાયેલા ભજન.

0: કૌમુદી મુનશીના સ્વરમાં ગવાયેલા ભજન સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ કાર્યક્રમ પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ જુનોસિસ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ.
1: પ્રથમ હડકવાની રસી 6 જુલાઈ 1885 ના રોજ આપવામાં આવેલી હતી, જેની યાદમાં વિશ્વ ઝુનોસિસ દિવસ દર વખતે 6 જુલાઈના ઉજવવામાં આવે છે. વિશ્વ ઝુનોસિસ દિવસનું સૂત્ર, એક વિશ્વ એક આરોગ્ય, ઝુનોસિસ અટકાવો. ઝુનોસિસ ચેપી રોગો છે જે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાય છે. કરોડરજ્જુવાળા પ્રાણીઓ, ગાય, ઘેટા, ઉંદર, કૂતરા, બિલાડી તથા ચામાચીડિયા અને પક્ષીઓ વગેરે છે. તેમના શરીરની કાર્ય કરવાની રીત આપણા શરીર જેવી જ છે. રોગકારક જીવાણુઓ ક્યારેક બંનેમાં રહેવા માટે ગોઠવાઈ શકે છે. બેક્ટેરિયા, પરોપજીવી, વાયરસ, ફૂગ અને પ્રિયોન તેમને પેદા કરી શકે છે. ઝૂનોટિક રોગો ચેપગ્રસ્ત શરીરના પ્રવાહીના સંપર્ક પ્રાણીઓના કરડવાથી, દૂષિત પાણી અને ચેપગ્રસ્ત માંસ ખાવાથી ફેલાય છે. ચામાચીડિયા, પશુધન, ઉંદરો, પક્ષીઓ અને અન્ય કરોડ અસ્થિધારી પ્રાણીઓ તેમને લઈ શકે છે. ઝૂનોટિક રોગોના લક્ષણો ચોક્કસ બીમારીના આધારે બદલાય છે. કેટલાક સામાન્ય લક્ષણો આવા હોય છે: તાવ, થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ફોલ્લીઓ, ઝાડા, ઉલટી. ઝૂનોટિક બીમારી આના દ્વારા ફેલાઈ શકે. ચેપગ્રસ્ત પ્રાણીઓના શરીરના પ્રવાહી જેમ કે લોહી, પેશાબ, મળ અને લાળ સાથે સંપર્કમાં આવવું, ચેપગ્રસ્ત પ્રાણીઓના કરડવાથી અને ક્યારેક ખંજવાળથી, જીવાતોના કરડવાથી જેમ કે બગાઈ, મચ્છર અથવા ચાચડ, ઓછું રાંધેલું માંસ ખાવું, દૂષિત પાણી પીવું અથવા દૂષિત પાણીથી ધોવાયેલો ખોરાક ખાવો. લગભગ કોઈ પણ પ્રાણી ઝૂનોટિક રોગનું વાહક બની શકે છે. ચામાચીડિયા, પક્ષીઓ, બિલાડી, હરણ, કૂતરા, ગાય, ડુક્કર અને ઘેટા જેવા પશુધન, માનવ સિવાયના પ્રાઇમેટ્સ જેવા કે વાંદરાઓ અને ચિમ્પાન્ઝી, ઉંદરો, છછુંદર વગેરે. ઝૂનોટિક રોગોનું જોખમ એવી વ્યક્તિઓને વધુ રહે છે કે જે કામ અથવા શોખના ભાગરૂપે પ્રાણીઓ સાથે કામ કરતા હોય, જેમ કે પશુ ચિકિત્સા કચેરીમાં અથવા ખેતરમાં કામ કરનાર લોકોને, જંગલી પ્રાણીઓનું માંસ ખાનારને અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા હોય. આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સામાન્ય રીતે પેશીઓ અથવા શરીરના પ્રવાહી નમૂનાનો ઉપયોગ કરી ઝૂનોટિક રોગોનું નિદાન કરી શકે છે, જેમાં આનો સમાવેશ થાય છે: લોહી, મળ, ગળફા વગેરે. જે લક્ષણોને આધારે છાતીનો એક્સરે અથવા સીટી સ્કેન જેવા ઇમેજિંગ પરીક્ષણોની પણ જરૂર પડી શકે છે. ઝૂનોટિક બીમારીની સારવાર ચેપ પર આધાર રાખે છે. એન્ટીબાયોટિક્સ: મોટાભાગના બેક્ટેરિયલ ચેપની સારવાર એન્ટીબાયોટિક્સથી કરી શકાય છે, ખાસ કરીને જો વહેલા મળી આવે તો. બીજું, એન્ટીવાયરલ દવાઓ, જેનાથી કેટલાક ઝૂનોટિક વાયરસની સારવાર કરી શકાય છે. ફૂગ પ્રતિરોધક દવાઓ: દાદની સારવાર ફૂગ પ્રતિરોધી ક્રીમ અથવા લોશનથી સરળતાથી કરી શકાય છે. મોટાભાગના પરોપજીવીની સારવાર પરોપજીવી વિરોધી દવાઓથી કરી શકાય છે. મોનોક્લોનલ એન્ટીબોડીઝ: ઇબોલા જેવા કેટલાક મુશ્કેલ સારવારવાળા ઝૂનોટિક રોગોની સારવાર આનાથી થઈ શકે છે. રસીકરણ અને રોગ પ્રતિકારક ગ્લોબિન:

0: જો શંકાસ્પદ હડકવાવાળું પ્રાણી કરડે અથવા ખંજવાળ કરે તો લક્ષણોની રાહ ન જોતા તેમને રસી આપવામાં આવે છે. ચેપ અટકાવવા માટે માનવ હડકવા રોગ પ્રતિકારક ગ્લોબ્યુલિનથી ઘાની સારવાર કરવામાં આવે છે. કેટલાક ઝૂનોટિક રોગો ખૂબ ગંભીર અને જીવલેણ પણ હોઈ શકે છે. વાયરલ હેમોરેજિક તાવ જેમ કે ઇબોલા વાયરસ અને માર્બર્ગ વાયરસમાં મૃત્યુદર ઊંચો હોય છે. લક્ષણો શરૂ થયા પછી હડકવા હંમેશા જીવલેણ હોય છે. મોટાભાગના અન્ય ઝૂનોટિક બીમારીઓ સારવાર યોગ્ય છે અને ભાગ્યે જ જીવલેણ હોય છે. ઝૂનોટિક રોગના ચેપનું જોખમ ઘટાડવા હંમેશા રસીકરણ વિશે અપડેટ રહેવું જોઈએ. જો કોઈ ચેપ અથવા તો રોગ લાગુ પડે તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ. જીવજંતુના કરડવાથી બચવું જોઈએ. ચેપગ્રસ્ત શરીરના પ્રવાહીને સ્પર્શ કર્યો હોય તેવી કોઈ પણ વસ્તુનો સંપર્ક ટાળો અને જરૂર લાગે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ પ્રાસંગિક, વિષય વિશ્વ ઝૂનોસિસ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં સવારનું બુલેટિન અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર જાકાર્તાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જાકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વિદેશ સચિવ રૂદેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની મુલાકાતમાં રાજદ્વારી બેઠકો તેમજ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. શ્રી એલ્બેનીઝે કહ્યું કે અમારા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. ગાંધીનગરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ, છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યાવિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું, વ્યથામાંથી વ્યવસ્થાના સંકલ્પથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક સરનામું મળ્યું છે. છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિધા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડિંગ અનિવાર્યપણે બનશે. ગાંધીનગરના કલોલમાં 49 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેરસભાને સંબોધતા સુશ્રી અગ્રવાલે આ વાત કહી. તેમણે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને પડતર કેસના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મીડિયેશન પર પણ વિશેષ ભાર આપ્યો હતો. ગાંધીધામ સંકુલમાં પીવાના પાણીની ગંભીર કટોકટીને પહોંચી વળવા આપાતકાલમાં શિણાય ડેમથી લાઇન નાખીને 8 MLD પાણી કિડાણા તથા અંતરજાળ અને આદિપુરને આપવામાં આવશે. પાણીની સમસ્યાને હળવી કરવા અને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે તાકીદે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શિણાય ડેમથી દૈનિક 8 MLD પાણીમાંથી 2 MLD કિડાણા તથા 2 MLD અંતરજાળ અને 4 MLD HSRના ટાંકા મારફતે આદિપુરને આપવામાં આવશે. આદિપુર કિડાણા અને અંતરજાળની સમસ્યા દૂર કરવા માટે આ પગલું લેવાયું છે. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ તક મળી રહે તે હેતુથી આજથી પ્રવેશનો નવો તબક્કો શરૂ થશે. આગામી 15 જુલાઈથી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ પહેલા આ કામગીરી પૂર્ણ કરાશે. ગાંધીધામ સંકુલમાં પાયાની સુવિધા વિકસાવવા સહિતની દિશામાં વિકાસના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આ સંકુલના નાગરિકો માટે અદ્યતન ST બસ પોર્ટ નિર્માણના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. સંભવતઃ વર્ષ 2027ની શરૂઆતમાં આ પ્રકલ્પનું કામ પૂર્ણ થાય તેવી આશા સેવાઈ રહી છે. શહેરના ટાગોર રોડ ઉપર ST વિભાગના આધુનિક બસ પોર્ટ નિર્માણની ગતિવિધિ ચાલી રહી છે. આ માટે અંદાજિત 11 કરોડ 61 લાખનો ખર્ચ કરાશે. હાલમાં આ કામના અંદાજિત 30% જેટલું કામ થયું હોવાનું જણાવાયું છે. આ પ્રકલ્પ હેઠળ બસ પોર્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 11 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, વેઇટિંગ હોલ, કેન્ટીન, બાર, સ્ટોલ, શૌચાલય સહિતની સુવિધાઓ વિકસાવાશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે ત્યારે જિલ્લામાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આકાશ વાદળછાયું રહેવા છતાં વાતાવરણીય પરિબળો હજુ સાનુકૂળ ન હોવાને કારણે હજુ 2-3 દિવસ નોંધપાત્ર વરસાદ વરસવાની સંભાવના ઓછી દેખાઈ રહી હોવાની સ્થિતિમાં જિલ્લા મથક ભુજ સહિતના અન્ય કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદથી રસ્તા ભીંજાયા હતા. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી રાજ્યની સાથે જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના સંજોગો સર્જાયા છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન જિલ્લામાં 35-37 ડિગ્રી મહત્તમ અને 28-29 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન વચ્ચે બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. કંડલા 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ મથક નોંધાયું હતું. જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ ગરમીનું મોજું ફરી વળ્યું છે. દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાય છે. ચોમાસાની ઋતુ નજીક હોતા મચ્છરથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતા અટકાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે જશે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો 6 દિવસનો પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. તેઓ આજે પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ 4થો પ્રવાસ હશે. મે 2018માં બંને દેશોના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીઓ સુધી પહોંચ્યા પછી ટોચના નેતૃત્વ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रेमबनन मंदिर के दर्शन के लिए योग्याकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीषा.
0: केंद्रीय सहकार मंत्री अमित शाह आज नवी दिल्ली में सहकार मंत्रालय 5मा स्थापना दिवस की उजवनी में भाग लेशे. मंत्रालय जणाव्युं हतुं के आ उजवनी सहकार से समृद्धि उद्देश्य हेठळ जोड़ाई रही है. आ प्रसंगे श्री शाह अनेक मुख्य प्रोजेक्ट्स उद्घाटन और शिलान्यास करते, जेमा 232 अनाज संग्रह वेरहाउस उद्घाटन, सहकार वन और टीश्यू कल्चर सेंटर शिलान्यास समारोह, राष्ट्रीय सहकारी डेटाबेज 3जा तबक्का उद्घाटन और राष्ट्रीय डेरी विकास बोर्ड दूध पुरवठा समीक्षा डेशबोर्ड पोर्टल ઉદઘાટન સામેલ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કતાર, બહેરીન, કુવેત અને ઓમાન સહિત પશ્ચિમ એશિયાની તેમની સત્તાવાર મુલાકાતના પહેલા તબક્કામાં દોહા પહોંચ્યા, જ્યાં તેમણે કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અસાની સાથે મુલાકાત કરી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: दोनों नेताओं ने द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं, विशेष रूप से ऊर्जा, व्यापार, निवेश, संपर्क, सुरक्षा और जन संबंधों की समीक्षा की. सोशल मीडिया पोस्ट में विदेश मंत्री ने कहा कि उन्होंने रणनीतिक साझेदारी को और गहरा करने के नए अवसरों पर विचार विमर्श किया. डॉक्टर जयशंकर ने भारतीय समुदाय की सुरक्षा तथा कल्याण सुनिश्चित करने के लिए कतर के प्रधानमंत्री को धन्यवाद दिया और पश्चिम एशिया संघर्ष तथा उसके प्रभाव पर उसके आकलन साझा करने की सराहना की. डॉक्टर जयशंकर इस महीने की 13 तारीख को अमरीका के न्यूयॉर्क शहर की यात्रा करेंगे.
0: ભારત આજે કેરળના કોચીમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓમાં સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસને આગળ વધારવા માટે ચર્ચા અને સર્વસંમતિ બનાવ તક પૂરી પાડે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક આ મહિનાની 8 અને 9 તારીખે યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા આજથી 8 તારીખ સુધી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ગ્રાહક સુરક્ષા સત્તાઓ, શિક્ષણવિદો ગ્રાહક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત આસામના ગુવાહાટીમાં 2 દિવસીય બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સી પ્રમુખોની બેઠકનું આયોજન કરશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આજથી શરૂ થતી આ બેઠકનો ઉદ્દેશ સંસ્થાકીય જોડાણોને મજબૂત બનાવવા અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. આ બેઠક ગુપ્ત માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને ઉભરતા પડકારોનો અસરકારક પ્રતિભાવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ બેઠકનું આયોજન કર્યું હતું. ભારત આ બેઠકને સંવાદથી આગળ વધારીને કાર્યવાહી તરફ બ્રિક્સ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આજે તેના સભ્યોની એક બેઠક બોલાવી છે, જેમાં મંદિરને મળેલા દાનની તપાસ કરતી વિશેષ તપાસ ટીમના અહેવાલ સહિત અનેક વહીવટી અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ આ બેઠક બપોરે 3 વાગ્યાની આસપાસ મણિરામ છાવણી ખાતે મળવાની હતી, પરંતુ હવે સ્થળ બદલાયું છે અને આ બેઠક રામ મંદિરના પરિસરમાં યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
3: बैठक के एजेंडे में महासचिव चंपत राय और न्यासी डॉक्टर अनिल मिश्रा के त्यागपत्रों पर विचार विमर्श करना भी शामिल है. सदस्यों को न्यास की दान पेटियों के माध्यम से मिले दान की गणना के संबंध में SIT की अंतरिम रिपोर्ट के बारे में भी जानकारी दी जाएगी. बैठक में राम मंदिर के भविष्य के प्रबंधन से संबंधित व्यवस्थाओं पर भी विचार विमर्श किया जाएगा. एजेंडा का एक महत्वपूर्ण बिंदु वित्तीय वर्ष 2025-26 के लिए आय व्यय वितरण, बैलेंस शीट और अन्य वित्तीय दस्तावेजों की प्रस्तुति और अनुमोदन शामिल है. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર વિક્રોલી અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ ગઈકાલથી શરૂ થયું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટનલનું ઔપચારિક ઉદઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. મુલતવી રાખવા છતાં રેલવે મંત્રાલયે અધિકારીઓને તાત્કાલિક બાંધકામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિક્રોલીથી શરૂ થયેલ પ્રથમ ટનલ બોરિંગ મશીન TBM બુલેટ ટ્રેનના ઉપર અને નીચે બંને ટ્રેક માટે રચાયેલ 6 કિલોમીટર લાંબી સિંગલ ટ્યુન ટનલ ખોદશે. આ TBM ભારતમાં રેલવે ટનલ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા સૌથી મોટા મશીનોમાંનું એક છે. ભારતીય નૌકાદળનું સેઇલ તાલીમ જહાજ INS સુદર્શની અમેરિકાના ન્યૂયોર્ક બંદરે પહોંચી ગયું છે. આ જહાજ અમેરિકન ઇન્ટરનેશનલ નેવલ રિવ્યૂ અને સેઇડ ફોર્થની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હડસન નદી પર ગઈકાલે આયોજિત પરેડ ઓફ સેઇલ દરમિયાન પ્રતિષ્ઠિત 3 માસ્ટેડ જહાજે ગર્વથી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. INS સુદર્શની હવે અમેરિકાના સ્વાતંત્ર્યની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે બ્રુકલિન જવા રવાના થયું છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી ICC મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મુનીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ફોવી લિચફેલ્ડે 48 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. સર્બિયાના નોવાક જોકોવિચે રશિયાના રોમન સફ્યુલિનને હરાવી વિમ્બલ્ડન ટેનિસ મેચ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનો 106મો સિંગલ્સ ટાઇટલ જીત્યો છે. તેણે રોજર ફેડરરના 105 વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
4: આજના અખબારોમાં દેશભરમાં ભારે વરસાદની સ્થિતિ અંગેના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, બંગાળની ખાડીમાં દબાણને પગલે હવામાન ખાતાનું એલર્ટ. નવગુજરાત સમય લખે છે, મેઘરાજા વિફર્યા, મુંબઈમાં 8ના મોત, કેરળમાં પૂરનો ખતરો. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, કઈ રાજ્યો મેં મોનસૂન કા મેઘા શો જારી, કહી બરસા ધુઆંધાર, કહી ક્યા સુહાના ઇતવાર. ફૂલછાબે સૌરાષ્ટ્ર જળબંબોળ, રસ્તાઓ બન્યા નદી. આ સમાચારને તસવીર સાથે પહેલા પાને લીધા છે. તો અન્ય સમાચાર અખબારોએ પણ અમરેલીમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી અંગેના સમાચાર તસવીરો સાથે પ્રકાશિત કર્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. આકાશવાણી અમદાવાદ.

228.3 મીટર્સ અર્થાત 1314 કિલો હર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું ભુજ કેન્દ્ર. અત્યારે સવારના 7:55 થઈ રહી છે. સમય છે આપને દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન જણાવવાનું. સર્વપ્રથમ જોઈએ પ્રાથસભાના કાર્યક્રમોની વિગત. 8:15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે. 8:30 અને 9:30 સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 8:32 પર કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. આજે આપ સાંભળશો કસ્બીજી કચ્છી વાર્તા વૃદ્ધાશ્રમ, વક્તા હિના ગંગર, કાર્યક્રમ પ્રસ્તુતિ વિષ્ણુ ગૌર. ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા પ્રસ્તુત કરીશું 8:45 પર. બરાબર 9:00 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક છે NCERT. 9:32 કાર્યક્રમ સંતવાણી અંતર્ગત આપ સાંભળશો કલાકાર કાલિદાસ ચુડાસમાના કંઠે ગવાયેલ કેટલાક ભજન. બરાબર 10:00 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આજે રજૂ કરીશું નિર્માતા નિર્દેશક ચેતન આનંદની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. લોકસંગીત પ્રસ્તુત કરીશું 10:45 પર. અમારા ત્યારબાદના તમામ કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે, જેમાં 12:02 તથા 2:40 પર ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર પ્રસ્તુત કરીશું. 1:10 પર સુગમ સંગીત. ફોજી જવાનો માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી આપ સાંભળશો બરાબર 1:30. 3:00 પ્રથમ સભાની સમાપન ઉદ્ઘોષણા.

આવે જોઈએ બીજી સભાના કાર્યક્રમોની વિગત. બીજી સભાના આરંભે બરાબર 5:10 તેમજ 7:05 સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 6:15 સિંધી સમાચાર, 6:25 પર સ્થાનિક સમાચાર અપાશે. યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી પ્રસ્તુત કરીશું બરાબર 6:30. 7:20 પર ગામનો ચોરો, ગ્રામજનો માટેનો વિશેષ કાર્યક્રમ આપ સાંભળશો. રાત્રે 8:00 તેમજ રાત્રે 10:00 વિવિધ ભારતીના રિલે કાર્યક્રમ રજૂ કરાશે. 9:15 પર સમાચાર દર્પણ, આજે ભુજ કેન્દ્રની રજૂઆત. 11:10 પર દિવસ દરમિયાન પ્રસારણ સેવાની સમાપન ઉદ્ઘોષણા.

હવે જોઈએ સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ગત દિવસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 57-74% રહ્યું. દિવસ દરમિયાન પ્રસારણ થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: Asia, Australia and New Zealand beginning today. India to chair UNCTAD's ninth session of Intergovernmental Group of Experts on Consumer Protection in Geneva. India to host two-day BRICS Women Working Group meeting at Kochi in Kerala beginning today. Sri Ram Janmabhoomi Teerth Kshetra Trust convenes meeting of its members in Ayodhya this afternoon. Nation pays homage to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Prime Minister describes him as a timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after five-time world champion Brazil suffers stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी भूज प्रस्तुत छे आजना मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आजे इंडोनेशिया, ऑस्ट्रेलिया अने न्यूजीलैंडनी 6 दिवसनी मुलाकाते जशे। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन अने प्रधानमंत्री नरेन्द्र मोदीए प्रख्यात पांडवाणी गायिका अने पद्म विभूषण विजेता तीजनबाईना निधन पर शोक व्यक्त कर्यो। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ આદિવાસી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાના નિધન પર શોક વ્યક્ત કર્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન ગ્રામીણ હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ LNGના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન ઓપેક પ્લસ આ વર્ષે ઓગસ્ટથી દરરોજ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમત થયું. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ કરાયું. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડિંગ અનિવાર્યપણે બનાવાશે. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલના દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. ગાંધીધામ સંકુલમાં પીવાના પાણીની ગંભીર કટોકટીને પહોંચી વળવા આપાતકાલમાં શિણાય ડેમથી લાઇન નાખીને 8 MLD પાણી કીડાણા તથા અંતરજાળ અને આદિપુરને આપવામાં આવશે. ગાંધીધામ સંકુલમાં નાગરિકો માટે અદ્યતન ST બસ સ્પોટ નિર્માણના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. સંભવતઃ વર્ષ 2027ની શરૂઆતમાં આ કામ પૂર્ણ થશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

0: આવ મજા ગણી હે એડી આઈ મેડે મજા ગનો એટલેલા કરીને આજ હિનાબેન કે પા આકાશવાણી જે સ્ટુડિયો મેં કોઠાય આયું તો હાણે બહુ ગાલું ના કર્યું ઝપાટે ઝપાટે હિનાબેનજી વાર્તા સુણો હિનાબેન આકાશવાણી પરિવાર આગે હમસે આવકારે થી અને આજી કચ્છી વાર્તા રજૂ કર્યો
1: જી નમસ્તે પા વૃદ્ધાશ્રમ લલિત કે ઘણે વખત વિચારે મેં વેઠે વેઠે એક સારે માઠે પ્રસંગે બાઈ સંભરીએ છે બાઈ ક્યાંકે ન સંભરે ને નેકા પણ એડો કેવું જીવવે સંસાર મેં જે કે માજી મેઠપ ન સંભરે જિંદગી ભર એંજા ગુણ ભોલાજે ભલા એંજા ગુણ ન ભોલાજે એંજા ઋણ ને ઉપકાર એંજે વિયા માથે હંમેશા વેતા પેન્ડજે અંગજે ચમ મેં જા જોડા ભનાઈ કરી વિયા જડે મા કે પહેરાઈએ તડે પણ ઉ માં જે ઋણ મેં જા છોટી નતા સગે સારે માઠે ટાણે બાઈ સંભરી અચે ઈ મનક મનો મન એ ઘોટજી પણ રે ને નકા પણ એડું કેવું જીવ સંસાર મેં વે જો કે માં જી મેઠપ ન સંભરે જિંદગી ભર એન્જા ગુણ ભોલાજે ભલા ને એતરા ને એતરા એન્જા ઋણ ને ઉપકાર એન્જે વિયા માથે વેતા પેન્ડજે અંગજે ચમ મેં જા જોડા ભનાઈ કરી વિયા માં કે પહેરાઈએ ને તપા ઓંજે ઋણ મેં જા ન છોટે ને હું દે છતાં એન ઘાલ કે દુનિયા જે ચોટ્ટે સચ કે સમજદલ કેતરા ને લલિત પણ જિંદગી મેં ચીલો ચાંતરલ એકડો માળવો માં જનેતા કે ભલા વૃદ્ધાશ્રમ મેં છડાવા જે પણ લલિત છડી આવ્યું જો કે એનજો મન માં કે વૃદ્ધાશ્રમ મેં છડેલા રાજી નવું છતાં પણ માં કે વૃદ્ધાશ્રમ મેં ઈ પેન્ટજે હથે છડી આવ્યો સે ગાલ પણ એટલી જ સાચી હોય લલિત જો શક પણ આના થયો હો ને તેડે મેં જ એન્જા અધા માણેક ચી ગુજારે વ્યા માયત્રે જો હેકડો ને હેકડો વિયા તી સદ્ધર આકાય સે એન્જા સાવરા વિયાત કરી દેનો પણ ભલા માળું જે કાઠજી ને પોલ ભલા કેજી લધીએ તી એનજી વહુ નયના અવલ મેં તો ઠીક ઠીક હલઈ પે પણ પોએ એન્જા તાયફા વધતા વેંધા ન જેડી ગાલ મેં સસ ને બોય વેળી વેચે લલિત મેળે ચોપચાપ ન્યારે કી કોછે એડો સમય જ નવો કોછે મેં હેકડો સબદ પર લલિત ચાંતરે તો કારિયારો વધી પેતીઓ જો કે એન્જો ન કોછણું પ બે રીતે ત અવરી અસર જ કેંદો એકાંત મેં ઘરવારી નયના ચોંધી હોઈ કે માવડિયા ફરાયો સે કોછો નતા ને જડે વહુ આડી અવરી થીએ તડે બાઈ ચોંધાવા જે પેણ જે પોઠિયા તું નેપટ બદલી વ્યો અહીં ભા સની સની નેતજી થઈ રોંધલ ઘાલ હેકડે ડી વડો રૂપ ઘેની ગેડે હું તો એડો ધ્રા લલિત કેવો જ એડે મેં જ હેકડે ડી બાઈ ને નયના દૂધ હારા જે માથા વેડી પીયું બજ્યું સે એડી બજ્યું સે નયના ચોટ્ટે શબ્દે મેં ચઈ છડે જે હેન ઘર મેં કા આવ રોંધી સે ને કાંજી મા રોંધી ને લલિતલા કરે ઓંડી વટા ઓપાધ્યું ચાલુ થયું ને વધદ્યું વયું ને ભલા મન ને મોતી તોટે પોઈ ભલા સદા જેતા ખરા તે તો ઘર મેં કારિયારા વધતા વ્યા સમાજ જે એકાંતે જણ છે કે બાઈ કે વૃદ્ધાશ્રમ મેં છડીએ જ ને લલિત કે પણ ઈ સિંભાદલ ઘાલ વધુ સિંભાણી ને આખર હેકડે ડી લલિત માં કે વૃદ્ધાશ્રમ મેં છડી આવ્યો સમો વેંધે વાર ન લગી લલિત જે ઘરે ઘણે સારા માઠા પ્રસંગ આયા સારા ડી ડેસાણા સમો વેંધે લલિત ને નયના જે ઘરે માલક ખીર જેડો રૂપારો પુત્ર ડેને મેળે મેલી ને ના રાખ્યો રોકી લલિત કે મનોમન થીએ તો જ મા વેત કેડી રાજી થીએ ને કેતરે લાડ ચાકસે રોકી કે રમાડે પકોર થીએ માં કે પોતરો રમાયણું ન લખ્યો ઊંધો જડે રોકી કે ડાડી જો વલપ જો વાલ ન લખ્યો ઊંધો ઈ મન વારી દે ને ઈ હરે હરે ગાલ જતી કરે જો કે બે ચોથે મેણે માં કે મિલણ જરૂર બને ને પોતા રોકી વડ્યો થયો ને તો કેની કેનિક રોકી કે પણ માં વેટે કોઠી વિને એતરે બો ચાર વખત માં વેટે રોકી પણ વ્યવવો પી મેલણ કેડો જેરા વાર અલપ જલપ આચણું ને વેનણું જિંદગી જે ડેસ વગર જે પથ મથે લલિત જો જીયણ ઈ જ હલ્યો પ્યો લલિત ઓફિસ તા આજ રોજ કના અત પોણો કલાક મોડો આવ્યો. ઘર મેં પગ વજે સો તેન સોએ જ રોકી વડે સર રડ્યું કહેતે ને સામે નયના અનાપ રોકી કે દેખ બોસટ વેજી કરી અને વેડધી વઈ. લલિત અચિંતે સોત નયનાજી બા જલી ગેડે ને હેતરે કચડે છોરે કે મારે બદલ નયના કે લોઠોએ ખાસો. જેરા વાર ઘર મેં નથી થઈ રહી નયના રસોડે મેં હલઈ વઈ જડે રોકી કે ધોતાઈ તે ધોતાઈ તે લલિત કે ઘણે વાર લગી વે મડ મડ રોકી ધોત્યો તો વરી નયના આચી તાય ફેંસે મેળે ગાલ કે શેરવાડે ગાલ સજી જો અર્થ કઢ્યો ને તો એટલો જુઓ કે નયના જો ચ્યો રોકી ન કે ને સે ગાલ નયના કે ભાસઈ ન ને રોકી કે ઠકા કરાઈ દે ઓનકે દક બુસ્ટું વેદે વેદે રૂરાઈ વેદે. વરી રૂંધે રૂંધે રોકી સામે કોછ્યો એતરે નયના ઓનકે સેલો મારે. કલાક અધ કલાક ઘર જો વાતાવરણ ગમગીન વ્યો હલદો રહ્યો હલદો રહ્યો. ઊંધો સૌ વિયારું કરી નયના કામ પતાઈ ટીવી ન્યારેલા બેઠી રોકી તા આજ રોજ કના વહેલો સમી રહ્યો. ઇતરે લલિત હેકલો થઈ રહ્યો. હેકડી ચોપડી ખણી પણ જે રૂમ મેં પલંગ તે આડો પઈ વાંચે જો ચાલુ કે પણ આજ એન્જો મન વાંચે મેં ન લાગો. એન્જો મન વિચારે ને વિચારે મેં સાંજી જો ભનલ ભના મેં ઉનો ને ઉનો ઉતરતો વ્યો. આજ વરી લલિત કે બાઈ સંભરી આવી. રોકીજી એતરી નેડી ગાલ કે જે નયના હેડો વડો રૂપ દઈ અને ઉનકે મારીંધી કોટીંધી વે તો ભલા આઉં મુજી માં સે કોરો નાય કયો. માં જનેતા કે વડપણ મેં ગડપણ મેં પૂજે પારે જે બદલે આઉં વૃદ્ધાશ્રમ મેં છડી આવ્યો છે. ભગવાન જે સાક્ષાત રૂપ મુજી માં હેકડો શબ્દ ચૂંક ચા નકે ને તેજી બદલે સામા અહીં મેળે સુખી થયો એડા આશીર્વાદ ડને. અજ જે હેન નિડે ભના લલિત જે જીણ જો દિલ જો પરિવર્તન કરી છડે ને જડે હણે મોડી મોડી પણ લલિત કે સાર થઈ તડે મેળે બોલું સોધારેલા માજી સેવા કરે જો ને બટ નેડું નિર્ણય કરી અને લલિત પેન્ટજી પથારી વેટ પોગો આના ઓથી કરી પેન્ટજી ચાદર સરખી કેંદે કેંદે વિચાર કે સવારે તા વેલો ઓથી કરી ને માં કે ઘરે કોઠિયા ચીંધો છે. ચોપડી બાજુ મેં રાખી વેછાણ સરખા કેંદોવો ને હજી તા સોમેજી તૈયારી કેંદોવો ઉત જ ફોન જી રિંગ વગી. જે ફોન જી ઘંટડી સોણી ને નયના રિમોટ સે ટીવી જો અવાજ ઓછો કે અને રડ વધે જરા ફોન ખડ જતા. લલિત ઓબો થઈ ને ફોન ખાય. ફોન વૃદ્ધાશ્રમ છે મુખ્ય માળું જુઓ. ઓન લલિત કે ભારી દુખ જા સમાચાર સણાય ઉ ચે લલિત તજી બાઈતા અડધો કલાક મોંધ જ ગુજરી વ્યા. ઈ વાવડ સણાઈ કરી ને ઓચે અવાજ મે ઉચે ચે લાશ ચો કબજો ઘનેલ અહીં અચિંદા કાસી અસાજી રીતે સંસ્થા જે નીતિ નિયમ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરી વેજો. એડો આકરો સવાલ સોણી કરી લલિતા મેજો મેજ કોસમસી રે. લલિત જવાબ દઈ શકે ઈ નવો. માં કે હલાઈ જીરીઓઈ ને કોઠે મરેલી અચણી સે ગાલ મીણી ગાલીએ જી સીમા વટાઈ વેજે એડી બોછી ગાલ હોય. આજ લલિત દુનિયા વટે ત્યાં ઠીક પેઢે પેઢ વટે ગચ નિઢો સાબિત થયો. જિંદગી મેં જબરો પાપ એનજે હાથા થઈ વ્યો. એન કે દિલ મેં ધોખો થયો પહાણે વખત વેંધો રહ્યો. લલિત વેચલી વાટ કઢે પેન્ડ ઓતે સંસ્થા જે નીતિ નિયમ પ્રમાણે અગ્નિ સંસ્કાર દેવાણા તેમે હાજર રહ્યો ને ઓત કડે જ મા જે આત્મા વટા માફી ગોરાઈ ગણે. થોડે વરે રહી અને વૃદ્ધાશ્રમ જી સેકલ બદલી વઈ. હાણે પેલા કના અજાઓ ફેરફાર એન સંસ્થા મેં થઈ વ્યો. અચિંદલ મિણી વૃદ્ધે જી સગી પુત્ર વારે જી હેકડો ધોરે વારે વારો માડું જે કે અવસ્થા થિયણ આવી હોય સે સેવા ચાકરી કેતે ને પેન્ડ જે જીણ જા પાપ દૂતે તે ઈ માડું બેવ કો નવો ઈ લલિતવો.
0: બાબડો હિનાબેનજી ही વાર્તા એટલે ही વાર્તા તો હરેશ દરજી કસબી લખી આયા, પણ હિનાબેન દ્વારા રજૂ થયેલી એ વાર્તા ખૂબ જ માણેજી મજા આવી અને ખરેખર મુજાતા હેવર પણ રૂવાડા ઊભા થઈ ગયા. હિનાબેનજી પ્રસ્તુતિ જોરદાર વહેંચતી હા રમેશ. તો હિનાબેનજી વાર્તા આંખે કેળી લગી છે જરૂર મૂકે ચોજા. ત્યાં સુધી હિનાબેન કે ફરી પાછા કોઠાઈ બોડે વાયદેથી અજુ ટેમ પૂરો થઈએ તો હલો કર્યું ગાલ મેં આવ્યા વિષ્ણુગોર હેડું જ ગાલ્યું કરતા રહો ત્યાં સુધી આંજી અને આજે પરિવાર જો ધ્યાન રાખજા આજી જા.

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. શરૂઆત કરીએ ગીતકાર અમૃત ઘાયલના રચનાથી. સ્વર આપ્યો છે આનંદ કુમાર સિંહે.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમમાં હવે સાંભળીએ ભૂપેન્દ્રસિંહના સ્વરમાં ગીતકાર હેમંત દેસાઈની રચના.

0: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમના અંતમાં સાંભળીએ સમૂહ સ્વરમાં પિનાકીન ઠાકોરની રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 9 થઈ રહ્યા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. પ્રાયોજક છે NCERT.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે જશે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની, જ્યારે આસામના ગુવાહાટીમાં બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સી પ્રમુખોની બેઠક મળશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહ અને કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદે કોલસા ખાણકામ અને કોલસા ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક મળશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ થયું. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર કરાઈ. વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કહ્યું કે જ્યાં નવી અદાલતોની ઇમારત બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. ગાંધીધામમાં 16મી જુલાઈએ જગન્નાથ શોભાયાત્રા નીકળશે. બન્ની અને પચ્છમ વિસ્તારમાં નર્મદાની લાઇનમાંથી પાણી ચોરનાર 7 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ. ગાંધીધામ સંકુલમાં પીવાના પાણીની ગંભીર કટોકટીને પહોંચી વળવા આપાતકાલમાં શિણાય ડેમથી લાઇન નાખીને 8 MLD પાણી કિડાણા તથા અંતરજાળ અને આદિપુરને આપવામાં આવશે. ગાંધીધામ સંકુલમાં નાગરિકો માટે અદ્યતન ST બસ પોર્ટ નિર્માણના કામનો ધમધમાટ. કંડલા રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું. જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની આગાહી વચ્ચે ઉકળાટ અને બફારાની સ્થિતિ યથાવત. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે.

શ્રોતા મિત્રો, 9:32 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ સંતવાણી. આજે સાંભળીએ કાલિદાસ ચુડાસમાના કંઠે ગવાયેલ કેટલાક ભજન.

આજે આપે કાલિદાસ ચુડાસમાના કંઠે ગવાયેલ કેટલાક ભજન સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 10 થઈ રહ્યા છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ મનોરંજન. આજે નિર્માતા નિર્દેશક ચેતન આનંદની પુણ્યતિથિ પર આકાશવાણી ભુજ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે. શ્રોતા મિત્રો, ભારતીય સિનેમામાં કેટલાક સર્જકો એવા છે જેમણે માત્ર ફિલ્મો બનાવી નહીં પરંતુ સિનેમાને એક નવી દિશા આપી. એવા જ એક અસાધારણ દિગ્દર્શક, નિર્માતા, નિર્દેશક હતા ચેતન આનંદ. 3 જાન્યુઆરી 1921ના રોજ લાહોરમાં જન્મેલા ચેતન આનંદ શરૂઆતમાં શિક્ષક રહ્યા, પરંતુ ફિલ્મો પ્રત્યેનો પ્રેમ તેમણે મુંબઈ ખેંચી લાવ્યો. કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ અફસરના ગીત સાથે. ગાયક કલાકાર છે સુરૈયા.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્ર,

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન અંતર્ગત નિર્માતા નિર્દેશક ચેતન આનંદની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. શ્રોતા મિત્રો, ચેતન આનંદે વિવિધ પ્રકારની ફિલ્મો બનાવી. એવી એક સંવેદનશીલ ફિલ્મ હતી આખરી ખત, જેને ભારત તરફથી શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટેના એકેડમી એવોર્ડમાં મોકલવામાં આવી હતી. કાર્યક્રમને આગળ વધારતા સાંભળીએ ફિલ્મ આખરી ખતનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન

0: લતા મંગેશકરના સ્વરમાં હમણાં જ આપે ફિલ્મ હીર રાંઝાનું ગીત સાંભળ્યું. ફિલ્મ હીર રાંઝા. શ્રોતા મિત્રો, આ એક એવી અનોખી ફિલ્મ જેમાં લગભગ તમામ સંવાદ કાવ્ય સ્વરૂપે લખાયા હતા.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: મ્યુઝિક મતલબ એમ, મ્યુઝિક મતલબ મદન મોહન. ઇતના ખૂબસૂરત નામ હૈ કે એસા લગતા હૈ કે ઉનકે નામ મેં હી મ્યુઝિક હૈ. જબ ઉનકા ના આતે હૈ.

0: હમણાં જ આપે ફિલ્મ હિન્દુસ્તાન કી કસમનું ગીત સાંભળ્યું. સ્વર આપ્યું હતું લતા મંગેશકરે.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં આપે ફિલ્મ હસ્તે જખમનું ગીત સાંભળ્યું. શ્રોતા મિત્રો, ચેતન આનંદે પોતાના ભાઈ દેવાનંદ સાથે મળીને નવકેતન ફિલ્મ્સની સ્થાપના કરી હતી.

0: એમણા હિન્દી સિનેમામાં અનેક યાદગાર ફિલ્મો આપી. ચેતન આનંદના ભાઈ બીજે આનંદ પણ ફિલ્મોમાં જ હતા.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન અંતર્ગત નિર્માતા નિર્દેશક ચેતન આનંદની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો. ચેતન આનંદની ફિલ્મોમાં મનોરંજન સાથે વિચાર અને સંવેદના પણ જોવા મળે છે. 1964માં રિલીઝ થયેલી ફિલ્મ હકીકત તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવે છે. 1962માં ભારત ચીન યુદ્ધ પર આધારિત આ ફિલ્મને આજે પણ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ યુદ્ધ ફિલ્મોમાં સ્થાન આપવામાં આવે છે. સાંભળીએ ફિલ્મ હકીકતનું ગીત. ગાયક કલાકાર લતા મંગેશકર.

શ્રોતા મિત્રો, ચેતન આનંદની વિશેષતા એ હતી કે તેઓ માત્ર વ્યવસાયિક સફળતા પાછળ દોડ્યા ન હતા. તેમની ફિલ્મોમાં મજબૂત કથાવસ્તુ, અસરકારક દિગ્દર્શન, સુંદર દ્રશ્ય રચના અને સંગીતનો અનોખો સમન્વય જોવા મળે છે. આજે ભારતીય સિનેમાના ઇતિહાસમાં ચેતન આનંદનું સ્થાન એક દ્રષ્ટા ફિલ્મકાર તરીકે અવિસ્મરણીય છે. તેમની કૃતિઓ નવી પેઢીના ફિલ્મકારો માટે આજે પણ પ્રેરણા સ્ત્રોત બની રહી છે. કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ કુદરતનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમાર.

જુલાઈ 1997ના રોજ ચેતન આનંદ આ દુનિયાથી વિદાય લઈ ગયા. પણ ભારતીય સિનેમામાં એમનું યોગદાન અવિસ્મરણીય છે. તેઓ આજે પણ પોતાની વાસ્તવિક, સંવેદનશીલ અને કલાત્મક ફિલ્મો માટે સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે. આજે એમની પુણ્યતિથિ પર આકાશવાણી ભુજ એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મનોરંજન. આજે નિર્માતા નિર્દેશક ચેતન આનંદની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપીશ.

સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ લોકસંગીત. આજે રચનાકાર પ્રાચીનની રચના સમૂહ સ્વરમાં સાંભળીએ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ લોક સંગીત.

0: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ લોક સંગીત. આજે આપે સમૂહ સ્વરમાં રચનાકાર પ્રાચીનની રચના સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 11 થવા જઈ રહ્યા છે. અમારા હવે પછીના તમામ કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેરબજારમાં સેન્સેક્સમાં 425 કરતાં વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 125 અંકનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદે કોલસા ખાણ

0: પરિણામ અને કોલસા ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. મુંબઈ કુર્લા અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ થયું. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન અને રશિયા સહિત અન્ય મુખ્ય 10 બિન ઓપેક તેલ ઉત્પાદક દેશોએ આવતા મહિને તેલ ઉત્પાદન વધારવાનું વિચાર્યું. રાજ્યમાં ચોમાસાનો માહોલ યથાવત. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 21 તાલુકાઓમાં વરસાદ. વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ. ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા એક વૃદ્ધનું મોત. ભાવનગરના જળાશયોમાં પાણીની આવક યથાવત. શેત્રુંજી ડેમ 46.66%, જ્યારે લાખણકા ડેમ 75.84% ભરાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં હસ્તકલાના કારીગરો અને ખેડૂતો માટે વિશેષ કાર્યશાળાનું આયોજન. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના રૂટ માટે ફ્લેગ માર્ચ યોજાઈ. દમણમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું કે જ્યાં નવી અદાલતોની ઇમારત બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે અને જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: BW 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ ફિલ્મ સંગીત.

ધુરંધર ધ રિવેન્જ આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ખાન સાહેબ, શાશ્વત સચદેવ અને સાથીઓના સ્વરમાં. સંગીત આપ્યું હતું શાશ્વત સચદેવ, નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓએ.

રોકી ઓર રાની કી પ્રેમ કહાની. આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા અરિજિત સિંઘ અને જોનિથા ગાંધીના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હરિહરન અને લેઝલી લુઇસને.

તસલીફ આરીફ અને મીના રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેર બજારમાં સેન્સેક્સની 500 કરતા વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 140 અંકનો ઉછાળો. ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મતવિસ્તારોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. મુંબઈના માનખુર્દમાં 3 માળનું નિર્માણાધીન મકાન ધરાશાયી થતાં 7 લોકોના મોત, મૃતકોમાં 6 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ. રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમરેલીના રાજુલાધારીમાં 10-10 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ખોડિયાર ડેમ ઓવરફ્લો. બગસરા, અમરેલી, સાવરકુંડલા અને લીલિયાના 35થી વધુ ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 126.43 મીટર થઈ ડેમ 65% ભરાયો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ

0: કચ્છ શહેરમાં સિઝનનો 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ થયો. મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે સતત વરસાદ. રાયગઢની મુખ્ય નદીઓએ ભયજનક સપાટી વટાવી. નમો સ્વચ્છતા અભિયાનના 5મા દિવસે 14,000 જેટલી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ. 58,000 કરતાં વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરીના આશરે 65,000 ભૂતપૂર્વ કર્મચારીઓને નિયમિત સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કોલસા તેમજ ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ગેરકાયદેસર કોલસા ખનન અને કોલસાની ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. સુરતના પોલીસ કમિશનર તરીકે વામાંગ જામીરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો સામે 3-2ની જીત સાથે ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં હવે નોર્વે સામે રમશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશિષ દેસાઈને સાંભળીએ. રચના છે હર્ષદ ચંદારાણાની.

આશિત દેસાઈને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી સુધીર દેસાઈની. હવે સાંભળીએ કૈલાશ પંડિતની રચના, સ્વર છે હેમા દેસાઈનો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: પોલીસ?
2: મિસ સીમા.
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
5: બહેનો, બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં વાર્તાનું પઠન સાંભળીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી.

ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આ વાર્તા સંગ્રહની પ્રથમ વાર્તા આપણે આજે સાંભળીશું. આ વાર્તાનું શીર્ષક છે મહોતું.

0: સગતમાં મારી બેનીને આ ડેલીમાંથી કાંગસરીનો અવાજ આવ્યો. આ કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઉશિકા જોઈને મને તાન ચડેલું. તે દી રાત કોરે બેઠી બેઠી ભરત ભૈરા કરતી. આ અમાર ડોશીમાં તો ખાટલામાં ખુલ્લી આંખે સૂતા હતા ને મારી બા વલોણાની ચાપ બંધ કરી એને પાંખડે ચોંટેલા માખણના ફોદા લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. આ અમારા ચાર રૂમની ઓસરીમાં પંખાનો અવાજ, બા જયારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવીને માખણના ફોદા કાઢતી હોય એનો અવાજ ને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય. એ સિવાય બીજી કોઈ ચહલ પહલ ડેલીમાં ન હોય. ઈ જ ટાણે કાંગસરીનો જય સગતમાં મારી બેનીને પખવાડીએ બપોર ટાણે સંભળાય. કાંગસરીનો અવાજ આવ્યો એટલે મેં બા હામું જોયું. એને ફટાફટ વલણું એક બાજુ કરી એને પાંખડા લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાસળીમાં છાશ ભરી આવી ગઈ આવશો હો એટલું બોલીને છાશની તાસણી હાથમાં લીધીને એના રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢી અને બા હળહળાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી. દર વખતની જેમ જ બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે આવ્યા છે. તો હટ બાને કહેવાય કે બા ફટાફટ ઘરમાં ઘર મારી બાપુ આવ્યા છે. મારી બાને આ કાંગસડી હારે ખબર નહીં પણ વર્ષોથી બેનપણા તો અમારે ડેલા બહાર નીકળવાનું બહુ બનતું ન થતું. એમાં વાતું વહોટી તો વળી કોની હારે કરવી. પેલા તો એ મજાના તીનના તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જાતા ને શિપર માથે લુગડાની હારોહાર કેટલીય વાતો પથરાઈ જતી. લુગડાએ નીચોવાય ને કઈ કેટલીય ફરિયાદોએ નીચોવાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયુ એના વરના ચોવણાને કે બુશર્ટ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું એ જોયેલું. ને સાબુના ધોણા ફીણ જેવા બાયુના હોકારા હશે બાપા અસ્ત્રી અવતાર આ બાંધી મુઠી લાખની. આવા હોકારામાં તો ભલભલ્યુંના ઘરના કજિયાનો કદળો નીકળી જતો. પણ હવે તો ભમરાળા આ ઘરે ઘરે નળ ગુડાઈ ગયા છે ને. તે પોતે ધૂણવાનું પોતે ધૂપ દેવાનો, આ એકલા એકલા ધોકાવાનું ને એકલા એકલા નીચોવાનું. પેલી નદીએ બાયુના ટોળા હોય એવી કાંઈ મજા ન આવે. નદીએ લુગડા ધોવા જવાના બાને બા ઘણી બધી વાર બાયુ હારે વાતો કરવા જતી. પણ જ્યારથી આ નળ આવી ગયા કે બધ્યું બાયુ વિચાર્યું ને એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવો પડતો. એવા ટાણામાં આ એક કાંગસરી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતો કરતી. આપણને આ બધું ન ગમે મૂળે અમારી ડેલીની વાત કરતા આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ ન ગોઠે ને ઘણી વાર કીધા કરે આવા ને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે તો વાટકી વ્યવહારે ન હોય. એટલે બાપુ આવે ને કે બા ડેલામાં કાંગસડી હારે હોય તો એ બાપુ બાનો વારો પાડ્યા વગર ન રહે. મને છે ને બાપુ બાને કાનમાં કીડા ખરી પડે એવી ગાળીઓ આપે ને એવું કાંક બોલે ને એમાં બહુ વાંધો નહીં. બા કે ને એમ કે અસ્ત્રીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગયો હોય. આ કાનમાં મોટા ઠોળિયા અને વધારાના વિંધાની ટીબક્યું એટલે જ છે કે આ બધું કાનમાં કાઢ નાખવાનું હંગરવાનું નહીં. પણ બાપુ ક્યારેક ક્યારેક બા પર હાથ છૂટો કરી લે ઈ મને ન ગમે એટલે જ હું બાની હરહર રહું. મારી બા તો બહુ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી. પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પૈણાવેલી મારી મોટી બેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘેર ભાગી આવેલી ઈ ટાણાથી બાનું બોલવાનું દાંત કાઢવાનું બંધ. આવતા વેદ ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી પડે એવું રોયેલી. હું કોરે બેઠી બેઠી નિશાળે જવા બે ચોટલા ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની ઈ કાળી રાડ તો આજે કાનમાં ટીબક્યું પાકેલા વિંધામાં પરું ભરણ હોય ને એમ દુખે છે.
1: ઓય મારી બાણી રે મારી નાખજે રોજડી ના
0: લોટવાળા હાથે.

0: એ બાર આંધણિયા બાર ધોળી આવેલી, માર તો આંખો ફાટી રહી ગયેલી, કૂંચવાઈ ગયેલા કોરા વાળ, સૂજી ગયેલી આંખો, પરસેવે રેપ જેબ ભાવડી, કોરે બેવળ વળી ગયેલી, એનો આખો આહો લાલ ચોળ, ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલા હો, પાના ગળામાં બે હાથ પરોવી, નહી તો લગભગ બેસુદ થઈ ગયેલી. હું તો જળની જેમ ઉભી ઉભી જોઈ રહેલી, શું કરવું એ કઈ સમજાતું જ નહોતું. એ પત્તો આખા ડેલામાં લાલ લીલી પીળી કેસરી બાંધણીઓને લેરિયાના ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા. ઓસરીને ફળિયામાં ગામના કડિયા ચોઈણા હમાતા નતા. ચાના હબડકા, બીડીઓના ધુમાડા ને બજર છીકડીના પડીકા ને પિચકારી વચ્ચે જાણે બધા હું લેવા ભેગા થયા હતી તો જાણે બધા ભૂલી જ ગયા હતા. હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નહોતી થતી, ગેસ પર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂછો ને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ, જેને કોઈ અગમ ઉકેલ આપવાના હોય ને એમ આંખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મસાણિયાનો ધુમાડો કાઢતા કરતા ખાટલે ગોઠવાઈ ગયેલા. ઘરમાં બધી બાયુ બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની સામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય ને એમ જોત્યું બેઠેલું. મલક આખાના દાખલા ને પરિણામોની ચર્ચા ત્યારે થતી હતી, પણ ઈ બધામાં હવે આનું કરવાનું છે હું, ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એઠી રકીબેની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલ ઘૂમ થતા હતા, ને માલીપા ઘરમાં બાયુ તો જાણે બોલતી બંધ જ નહોતી થતી. હશે બેન, હવે ગમે તેમ તોય તારો સાચું ઘર તો ઈ જ છે ને, સહન કરતા શીખ ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા ન કરવા.
1: આ દખ તો બેન કોને નથી પડતા હે બેન, પણ એ બધું જીરવી જાય એનું નામ માણ. ને ગમે એમ તો એ આપણો માણ છે ભાઉ, એ નો મારે તો કોણ પાડોશી આવે. અગણ કસોટી છે આ બધી અસ્ત્રીના અવતારની, એને ભોગવે છૂટકો મારી બેન. કઠણાઈની કાબર મારી બેન, આ કાલ હવારે જણિયા આવશે હો માં, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આજો અમાર લક્ષ્મીને તો બાપા એવા દખ પડ્યા હતા હે, પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે. તો તારે તો સારું છે ભાવ, બાકી અમારા સજનબા જેવું તન થયું હોત ને તો તું સીધી કૂવામાં જ પડ. મને બહુ દાદ ચડતી, આ બધું હું થાવા બેઠું છે એ કઈ ખબર નહોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી, એની આંખો રોઈ રોઈને સૂજી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકી ને બાના લેરિયાનો છેડો આમ કસ કસાવીને પકડીને બેઠી હતી. પછી તો હું નક્કી થયું એ કઈ ખબર ન પડી, ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂછાળો કાકો બાયુ હતી એ ઓરડામાં આવ્યો. લાગતી વળગતી બાયુ એ તરત જ ઘૂમતા તાણ્યા, હલો હલો હવે લ્યો બેન બાન તૈયાર કરી દો, જાગધાર પાછા મૂકવા જવાની છે. ને ભાવડીએ તો રીત સરનો ઠૂઠવો મેલ્યો, ને મારી બા, મારી બા બે હાથ જોડીને કરગરવા લાગ્યો. મારી સોડી મારી નાખી નભાયા, મારી સોડી મારે નથી મૂકવી ન્યા.
2: તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો?
0: કાકા બા ઉપર તાડુક્યા. કાકા ને બા ની ચણભણમાં ખબર ન રહી કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગયા, ને એક દીદી હોય ને ફેરવીને.
2: તારી માને આખો ભાવ ઘરમાં ગોળી રાખવી છે કા? વહવાયા સી આપણે વહવાયા.
0: હું હિપકા ભરતી ભરતી બાજુમાં ઉભી રહી ગયેલી, રોતી કકડતી ભાવડીને પાણીનો કરશ્યો એ નસીબ ન થયો, ને ઢળાતી કૂટાતી બચાડીને ગાડીમાં બેહાડી દીધી, ને કટમની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે. બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીઓના કાળા ડાઘા, ચૂનાની પડીક્યું, માવાના કાગળ, એઠી રકેબ્યું, છીકણીની પિચકારીઓ આખી ડેલી સામે જાણે દાત્યા કરતી હતી. અમારી ડોશીને તો વર્ષોથી કાંઈ સુધબુધ નથી રહેતી, તે ખાટલામાં હુઈ રહે, ખવડાવો એ ખાઈ ને પીવડાવો એ પીએ. પણ આ ટાણે ખબર નહીં કે એને હું સમજાણું હશે, તે ખાટલામાં પડ્યા પડ્યા એને રોવાનું ચાલુ કરી દીધેલું. પેટીને ટેકો દઈ આખો દી બાગ ચૂપચાપ ગુમસુમ પડી રહેલી. એ પછી બપોર ઘણી વાર ભાવડીને ફોન આવતા ને હું ઉપાડતી. એ રોતી રોતી કહેતી કે બાને ફોન દે ને. બા બાર સાખે ઊભી ઊભી હિપકા ભરતી મને કહેતી હરસુડી ભાવડીને કે બા વાડી ગયા છે. હું રોવા જેવી થઈને કહેતી કે બેન બેન બા તો છે ને, એ તો છે ને છે ને. ની રોતી રોતી તલેલા રાખતી ભાઈ તો ખોટું બોલતા ન થાવડતું ને એનો ફોન મુકાઈ જતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોનને પકડીને બસ રોયા જ કરતી રોયા જ કરતી. બા ઘણી વાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેહી પડે, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો લમણે હાથ મૂકીને બસ રોયા જ કરે રોયા જ કરે. ખાતી ખાતી ક્યારેક મને પૂછે એ હર્ષા મારી ભાવુએ બતારીએ ખાધું હશે, ને પછી કોળીઓ એના ગળે ના ઉતરે. રાતે બા મારી ભેગી હૂતી હોય, અડધી રાતે મારી આંખ ઉઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જે આવીને પડી હતી એ કોરે બેઠી બેઠી અટાણે અંધારામાં અપલક જોયા જ કરતી હોય. ટાણામાં કાંગસરી આવતી થઈ ને એની બાની હારે બેનપણા થયા. તે બા એની એકની હારે બધી વાતો કરતી. પખવાડે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસરીનો મને ભારે લગાવો. એમ પાસે ભાત ભાત ને જાત જાતની વાતી હોય. આટલા વર્ષથી આ ગામમાં આવે પણ બપોરા એ અમારી ડેલીમાં કરે. એ આવે ને જય સગતમાં મારી બેનીને બોલે એટલે આ બા તાહણી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસરી રોટલો ગાંઠિયાને શાક ડુંગળીને છાશ પીતી જાય ને વાતિયું કરતી જાય. અમાર ગામડાની ગામની સોળીઓને હટાણું કરવા ધાય ત્યાં જવા તો મળે ત્યાં કાંગસરી જ બધા સમાચાર લાવતી. બેન આ બંગડી તો જુઓ સમક સલ્લો ફેશનની છે હો, ના જુઓ નખ રંગવાની સીસી, એની માલિપા ત્રણ કલરની ભાત પડે છો. અમારે શહેરમાં તો કોલેજ કરવા જાય ને એ બધી આ સીસી વાપરે, ને આ કાનમાં પહેરવાના લાંબી સરિયુંના બુટિયા આજકાલ આનું બહુ ચલણ છે હો, ટીવીમાં નથી જોતા. એ ઈનો લે બેન, એને ફેશન નથી, આ ચાંદલા જો એમાં દીપિકાનું ફોટ્યું છે કે નહીં. હે દીપિકા આ ચાંદલા ચોટાડે છે હો. હું એને આમ એક ધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલિપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લીલા પીળા કેસરી મોતી ભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઉડી ગયેલી મોહતા જેવી આછી ઓઢણી. બાપુ કાંઈ આમને લોકોને અમસતા તે મોહતું નહોતા કહેતા. એની ઓઢણીની જરીવાળી કોર તડકામાં બહુ જ તપક્યો. બે હાથમાં લીલી લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાડા જાડા બુટ્ટા ને બુટ્ટાની પાતળી હાંકળ જેવી સરિયું ઠેઠ વાહે અંબોળા હારે પીનમાં ખોસેલી. એણે એના જાડા કાળા ભંબર વાળને અંબોળામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા હોય. કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ને ત્યારે એના પીળા પડી ગયેલા માવો ખાતા દાંત ચમકે. જાડા હોઠ, ગળાબાને બે હાથમાં મોર પોપટ ટીબક્યું વીછી ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી. એનું ભરાવદાર ડીલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતા પેટ પર ધોળા લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો. મશીનની કાળી ભાત પડાવેલ પગ પર ચાંદીના મેલા ઝાંઝર. મને ના હોઠ હેઠેની કાળી ટીલી બહુ ગોઠતી હો. તે એક દી હું તે ખાટલો ઢળી કાળી સ્કેચ પેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી ને સો કેચમાં જોઈને મલકાતી હતી ત્યાં મારી બાપ ભાળી ગઈ મને ખીજાણી. ન ભાઈ તારો બાપ ભાળશે ને તો વારો પાડી દેશે, ભૂસા બધા વણઝાર જેવા વેશ. કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચપ્પલ કોઈ દી જોયા નહોતા. તે એક દી બાએ એને ચંપલ આપતા કીધું લે બેન ચંપા
1: આ ચપ્પલ હવે મારે કશા કામના નથી, તું પહેર, તન પગ બહીનું લાગતું હશે. ત્યારે દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી, તમારી બાયુન ચંપલ અમારે જોમ ન ખમી શકે. હું બાન ઘણી ભેર કેતી, બા આની પાસે તો જાત જાતનું તૈયાર થવાનું છે, તો કેમ એ તૈયાર થઈને આટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું હુંડલામાં, તો એ ભૂત જેવી થઈને કાં આટા મારતી હોય છે? ત્યારે બા કહેતી, પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો કેવું સારું હોત. આટલું બોલી બા ફરી ગુમસુમ થઈ જતી. કાંગસરી એનો સુંડલો મૂકે ને સોડ્યું ને ટોળે ટોળા ઉમટી પડ્યો. એક હાથ લાંબુ બાસકોઈ સુંડલામાં હારે લઈને આંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેંગી કાંગસરીની વાતીઓ છૂટતી જાય. બા ક્યારે ભાવડીની વાતીઓ કાંગસરી પાસે ન કરતી, પણ એની પાસે તો ગામ આખાની વાતીઓ હોય. ઈ ગામ આખાની વાતો કરતી જાય ને રોટલો ચાવતી જાય. બા એને દર ફેરે છાશ આપે તે ઈ કાંગસરી મને ચાંદલાનું પાકીટ મફત આપે. હું ન લઉં ને તો બા તરત જ કે, લઈ લે હવે માસી થાય નાનો પડાય. લ્યો હવે આ કાંગસરી મારી માસીએ થઈ ગયેલી. એક બે વાર તો બધું જોવા હું એટલી તલ્લીન થઈ ગઈ હતી કે ક્યારે બાપુ આવી ગઈ એની ખબર જ ન રહી. ને એ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો, કાંગસરીના બંડીકો લઈને મારવા ધોડેલા. ખૂટ્યલ મારીની હળી ભીસા ખેરવી નાખીશ, તારે જો હવે ડેલીમાં પગ મૂક્યા છે તો ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંઠિયું વાળતી હોય એમ કાંગસરી ઉભી થયેલી. એ બાઈ ઉપર જોરકા બતાવે, ભાઈ ક્યુ તારું ગરસ લૂંટવા આવી હતી કે આટલો રાતો બીળો થાતો? હું તો જો આ હાલી. ને પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી ઓઢણીને છેડો દાંત હેઠે દબાવી ગઈ તે ગઈ. પછી કેટલાય દી દેખાણી નહોતી. આ ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. આ વાતે વાતે બા ઉપર છૂટો ઘા કરી દીધા. તે દિવસે બપોરે એ રોંઢો કરતા હતા ને હું અમારી ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એને કોળિયા દેતી હતી, ને મારી બા વારસાખી ઊભી ઊભી લહેરિયાના ઘોમટામાંથી ખાલી એટલું જ બોલેલી, ઘણા દી થઈ ગયા ભાવડીન બાપુ, તમે એક આંટો દીકરી પાસે મારી આવો તો. ને ખણ કરતો છૂટો તાંસળીનો ઘા બા સામે થયો હતો. કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠી બેઠી ગઈ. અડધો રોંઢો મૂકીને બાપુ ઉભા થઈ ગયા, ને બાને હજુ કઈક વધુ મારવા જાય એ પહેલા તો હું ધોડીને બાની આડી પડી ગઈ. તારી મને જથ્થે કોડા આણીની, તારી માએ મારી અબરૂના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યા મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોડિયુમાં હું આવે? જલમ્યા ભેગી મારે તો જળુમમાં ગુડી દેવાની જરૂર હતી તો આગી જ ન આવત. એ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગયું, પણ ભાવડીવાળા કેસને લીધે પછી અપડાઉન કરવા બાપુએ મને બાજુના ગામ સુધી ન જવા દીધી. મારી હારની બધી સોડીઓ સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ, પણ ભાવડીના કેસને લીધે મારે નસીબી ન થયું તો મેં કહી દીધું બળ્યું ભણતર, ભરત ભરવા બેસી જાઓ. બાની સૂજી ગયેલી આંખી જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લા વાસામાં પડેલા લાલ ચકામાં જેવા દોરા દેખાય. અમારા ડોશીમાં હું શાકમાં રોટલો તોડીને ડેકો દઈને બેહાડીને કોળિયાનામાં મોઢામાં મૂકતો ત્યારે મને એમની ફીકી પડેલી આંખીમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તક તકતા દેખાય. બા કહેતા હતા કે અમારે એક ભાઈ હતા વસન ભાઈ, બા મારા બાપુને મોટા બેન, એમ સાસરે વળાવ્યા ઈટાણે અમારા ડોસાજીએ હયાત. તે ન્યા સાસરે કંકાસથી કંટાળીને એક દી એણે અગન પછડ ઓડી લીધો, બળી મરેલા. તે એના ક્રિયાક્રમ પતાવ્યા પછી આયા ભળ ભાખડે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે. તે અમારા ડોસીની વાત તો એટલું વહમું લાગી ગયું હતું કે મારી દીકરીએ એના દખ બાબત મને કંઈ કેવરાવ્યો હોય નહીં, ને હું મા થઈને મારા જણિયાનું દખ સમજીએ ન હકી. તે દીની ઘડી ને આજનો દી ડોસી ખાટલામાં ગુમ સુમ પડ્યા રહે છે.
0: અને હવે તો ભળે ભાખરે કોઈના ફોન આવે તો અમારા ડોશી તો આખી ડેલી ગાજી જાય એવા રાકડા તાળી તાળી રોવા માંડે. એ મારી વસંતને મારી નાખી, મારો વસંતને મારી નાખી, એ ફોન આવ્યો, એ ફોન આવ્યો, ફોન આવ્યો. તે આજકાલ આવતા ફોનના લીધે બાને તે કંઈક આવું થવા માંડ્યું હતું. કોઈકનો ફોન આવે ને બા હબુડકા ધરૂચવા જ માંડે, પરસેવો વળવા માંડે. એને તો રાતો રાત જાણે કે મારી બા ઘરડી થઈ ગયો એવું લાગ્યા કરે. એવામાં આજે કેટલાય દી પછી કાંગસળીનો જય સગતમાં મારી બેનીને અવાજ સંભળાયો. તે બા તો ઝાલી ન ઝલા એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણીને છાશની તાંસળી ભરીને હળહળાટ ડેલીએ પહોંચી ગઈ. મેં ધોળીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ. જોઉં તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી, એક હારે બે બે કટલેરીના સૂડના મુકાણ હતા. મને બાકે ચાર સુડી હપ્તાણીયા ડોટ મેલ ને બીજું છાલ્યું છાશનું ભરીને આવ ટાંકામાંથી જા. હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એના કરતા બમણી ઝડપે પાછી આવી. એક પગ ઉભળક ને બીજા પગની પલોઠી વાણી ને મહોતા જેવી ઓઢણીથી પરસોવું લૂછતી બે કાંગસરી એ રોટલો ને ગાંઠિયાનું હાથ દાબળવા માંડ્યું. હું બે હાથ કેડીમાં ટેકવી નવી કાંગસરીને જોતી હતી. બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસડી હામું જોતા મોટીને પૂછવા લાગ્યા, તે હે બેન આની તો તે પૈણાવી દીધી તીને.
2: હા પૈણાવી તો હતી બેન,
0: રોટલો ચાવતા ચાવતા મોઢામાંથી મોવળો કાઢતા બોલી.
2: પણ ભમણાળો એનો વટ પીટ્યો, દારૂડ્યો હતો.
0: હું પેલી નાની કાંગસડીને જોઈ રહી. ઓઢણીના છેડાને હેક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી.
2: અરે બેન અમારે તો આ નસીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવ હતું, લે કઈ કેવરાતી નહોતી, તે નીસ મારીનો અને એટલી મારે એટલી મારે ને આ મારે બધું ખમી ખાતી હતી.
0: મારી બા અપલક નજરે પેલી નવી કાંગસડીને જોઈ રહી.
2: ઈ તો ભલું પૂછો બેન એના પાડોશીનું કે ઇનકા સતબુદ્ધિ આવીને મને કર્યો ફોન કે બેન ચંપા હાલ તારી જણીના ખાટકી પતાવી દે પેલા લઈ જા.
0: છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂછ્યા. પણ વાંધો હું પડ્યો તો બેન, બાએ માથાનો છેડો હરખો કર્યો.
2: વાંધો વાંધન કઈ કાના માતર હોય, કામ ધંધો નહોતો કરવો, દારૂ પીને પડ્યું રહેવું તું હરાયા ઢોરની જેમ. પણ હું કાંઈ મૂંગી મૂંગી ભોવા ભંડારી નાખો એવી છે ની, આથી 7 વાગ્યાની બસ પકડીને ન્યા ગઈ ને વળતા 9 વાગ્યાની બસમાં હુંડલો કરી આવર સમય દીકરી પાછી. આય બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગળ દિન ના કરે ઈ વાતમાં માલ નહી. લેવે આ રોટલો ખૂટવાર.
0: એણે વધારાના રોટલાનું બટકું એની દીકરી તરફ ધર્યું ને ઓલીપાની ડેલી બાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો.
2: બેન આદમી વગર કઈ તાવડી ટેકો લઈ જાય છે, જીવતર તો એના વિના ધોળ્યું જાય. આ મારું ગયું એવું, મારી માએ કાંગસિયું વેચતી, હું એ વેચું છું ને હવે મારી દીકરી એ વેચશે, હું ફેર પડવાનો છે. પણ ઈ એની માના વરો નચાવે એમ નાચે ઈ વાત ખોટી.
0: હું બાકીનું સાંભળવા ન રોકાણી ધોડીને ઓલીપાના ડેલે ગઈને ડેલો ઉઘાડ્યો.
2: કેમ મરી ગઈ તી, કાનમાં ડટ્ટા ભરાવ્યા છે.
0: હે આ હું તો બાપુને જવાબ દીધા વિના ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોડીના ડેલીમાં પોગી ગઈ. બાનો હાથ પકડીને કહેવા માંડી, બા માર બાપુ આવ્યા છે, હદણ ઘરમાં ગોર. બે કાંગસડીઓએ સુંડલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને 10ની નોટ કાઢી ને નાની કાંગસડીના હાથમાં મૂકી. ઓલી નોતી લેતી તે કાંગસડી એની દીકરીને કે
2: લઈ લે માસી થાય નાનો પડાય.
0: બાની આંખી ભરાઈ આવી, એણે દુખણા લીધા ને આવજે એવું કંઈક બોલવા જેવું કર્યું પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું, તે બોલાયું નહીં. ને બાપુ ફળિયામાં રાડ્યું નાખતા હતા,
2: ક્યાં મળી ગયું બે રખડેલા પેટનું.
0: હું દોડીને ફળિયામાં ગઈ.
2: ક્યાં છે તારી માં?
0: દિલ્હીમાં
2: ત્યાં હું એના બાપ ની દાટી હતી ઠેક ઓલી આવી હશે હે ને મહોતાવળી.
0: આટલું બોલીને એમણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ. રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એમણે હાથમાં લીધી. હું એ ધોળતી બાપુની હારોહાર ડેલીમાં જોયું તો તડકાની સોનેરી લાય વચાળ ચપ્પલ વગરના મા દીકરીના પગ ધીમી મક્કમ હાલે હાલતા હતા. પવન ફૂંકાતો હતો ને એમાં એની ઓઢણીઓ ઉડાઉડ કરતી હતી. એ ઓઢણીને દાંત તળે દબાવી મા દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાડો ને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો હતો. મને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું, બાપુ મહોતું મારી બાએ ઓઢ્યું છે, લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની એ નીકળી ગયું.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતોનું ધારાવાહિક પઠન, જેનો માણકો એક આજે આપે સાંભળ્યો.
1: આ વાર્તાનું શીર્ષક હતું મહોતુ.
0: શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહ્યર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલાસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुब्रियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार

0: प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है। जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा।
1: શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેડિસિસના આમંત્રણ પર મેલબોર્ન જશે. તેઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. શ્રી મોદીની ત્રણ દેશોની આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી, મહાસાગર વિઝન તેમજ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસેફિક પ્રત્યેના દેશના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચીક બેરેકના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. 15 જુલાઈએ તેમની ચકાસણી થશે. આ બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. બિહારમાં બાંકીપુર મતવિસ્તાર, ગુજરાતના વડોદરાના માંજલપુર મતવિસ્તાર અને મધ્યપ્રદેશના દતિયા મતવિસ્તાર માટે પેટા ચૂંટણીઓ યોજાશે. સૂચના મુજબ 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ચકાસણી 14 જુલાઈએ થશે. આ બેઠકો માટે 30 જુલાઈએ મતદાન યોજાશે. બિહારમાં વર્તમાન સભ્ય નીતિન નબીનના રાજીનામાના કારણે બાંકીપુર બેઠક માટે પેટા ચૂંટણી થશે. ગુજરાતમાં યોગેશ પટેલના અવસાન બાદ માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં બેઠક ખાલી થઈ હતી, જ્યારે મધ્યપ્રદેશ રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા દતિયા બેઠક ખાલી પડી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એનટીએએ માહિતી આપી હતી કે જે ઉમેદવારોએ તેમના બેંક ખાતાની વિગતોની પુષ્ટિ કરી છે તેમના માટે રિફંડ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફક્ત 8,29,510 ઉમેદવારોએ તેમની બેંક વિગતો સુધારી છે અથવા અપડેટ કરી છે. પ્રશ્નપત્ર લીકના આરોપોના કારણે આ વર્ષે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ એનટીએ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. બ્રિક્સ દેશોના નશીલી દવાઓ વિરોધી એજન્સીઓના વડાઓની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ. ગૃહમંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે જણાવ્યું કે બ્રિક્સના વિસ્તરણથી નશીલી દવાઓની હેરફેર અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવાની જૂથની ક્ષમતા મજબૂત થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળે માદક દ્રવ્યોના વિરોધમાં ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અને કડક અમલીકરણ તથા પુનર્વસન પગલાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોલકાતામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું શિલાન્યાસ કરાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મ જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો પેઢીઓને મજબૂત, સંયુક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીનું જાહેર જીવન અખંડ ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડોક્ટર મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ડોક્ટર મુખર્જીના અતૂટ દેશભક્તિ અને નિસ્વાર્થ જાહેર સેવાના આદર્શો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંવિધાન સદનમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે ગણાવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડોક્ટર મુખર્જીનું જીવન રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કી ઉપર કરેલા બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં લગભગ 10 લોકોના મોત અને 46 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના તુર્કીમાં યોજાનારી મુખ્ય નાટો સમિટના એક દિવસ પહેલા બની છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઘણી બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે રશિયા એક નવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંક જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, ઓટો અને ખાનગી બેન્કોના શેરોમાં લેવાલીના પગલે શેરબજાર શરૂઆતથી જ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જ્યારે મીડિયા, આઈટી અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં વેચવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 576 અને નિફ્ટી 168 અંકો સાથે કારોબાર કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા દિવંગત આયાતુલ્લા અલી ખોમેનીની અંતિમ યાત્રા તહેરાનમાં ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા ખોમેની અને તેમના પરિવારના અન્ય સભ્યોની શબપેટીઓને તહેરાનની શેરીઓમાંથી પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈ રાત્રે રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નેમારની આ ભાવનાત્મક વિદાયથી એક દાયકાથી વધુ સમયથી બ્રાઝિલિયન ફૂટબોલના એક યુગનો અંત આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ થયાના અહેવાલ છે. તેમાં પણ અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ ડાંગના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 4-4 ઇંચ તેમજ ભાવનગરના જેસર અને નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યના અન્ય 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70% જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 65% જેટલો જળ સંગ્રહ થયો છે, તો પૂરના પાણીમાં ફસાયેલા 60 જેટલા નાગરિકોને બચાવાયા. કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની કુલ 35 ટુકડી સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી 9 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તેમજ 6 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો. દરમિયાન વલસાડમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં જોતરાયા. વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. તો ભાવનગરમાં પાલીતાણાના શેત્રુંજી બંધની સપાટી 31 ફૂટ 11 ઇંચે પહોંચી છે. આજે રાત સુધીમાં બંધ સંપૂર્ણ છલકાય તેવી સંભાવના છે. જ્યારે લાખણકા બંધમાં સૌથી વધુ 75.84% જળ સંગ્રહ થયો. જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની આવક યથાવત રહી છે. બીજી તરફ ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાઈ જવાથી એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. તો ડાંગમાં ગત 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ જિલ્લામાં અત્યાર સુધી 26.62% વરસાદ થયો છે. જ્યારે તાપીમાં દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ બંધની સપાટી 309.78 ફૂટ સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી 2 એરફિલ્ડ રબર ડેમ તૈયાર કરાશે. સત્તાવાર યાદી મુજબ છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને

0: એઆઈના ઉપયોગ પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાને આજે 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી ચૌધરીએ કહ્યું, ટેકનોલોજી પારદર્શકતા અને કર્મચારીઓ પસંદ કરવાના કામમાં સુધારો કરવો પડશે. બોર્ડમાં યોગ્ય નેતૃત્વનો વિકાસ થશે તો જ પાયાના સ્તર પર લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે.
1: एक सुझाव मैं हर एक कोऑपरेटिव को दूंगा कि आने वाले समय में एआई के लिए हमें काम करना पड़ेगा और हर एक चीज में डेटा के लिए हमें हर बार अधिकारी को बोलना ये बताओ नहीं, ये हमारे डैशबोर्ड पर हर एक चीज आ जाए, मोबाइल पे आ जाए, ये हो सकता है. हमने एक एआई क्लब करके किया है तो कौन कौन सी डिमांड कौन कौन से डिपार्टमेंट में है तो जो नीड है वो संशोधन करके पूरी टीम ये काम कर रही है तो एआई भी बहुत बड़ा बदलाव इनमें कर सकती है.
0: અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રથયાત્રાના માર્ગ પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગત મોડી રાત્રે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તેમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેર કોટડા, શાહપુર, દરિયાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના 500થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ખાસ તપાસ પણ કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખન અને રજૂઆત વિપુલ પુરોહિત.
2: પંચમહાલ જિલ્લામાં હાલ ચોમાસું ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યું છે. અલનિનોની અસર અને ઓછા વરસાદની આગાહીને પગલે પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ખેતીની રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છે. જિલ્લામાં કુલ 1,71,000 હેક્ટર વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધી અંદાજે 3,327 હેક્ટરમાં વાવણી નોંધાઈ છે. જોકે ત્યારબાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં નવી આશા જન્મી છે અને હાલ વાવણીમાં જોડાયા છે. 5 જુલાઈ સુધીમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ 216 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 267 મિલીમીટર ગોધરા તાલુકામાં અને સૌથી ઓછો મોરવા હડફ તાલુકામાં 177 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જિલ્લામાં 50,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે તેમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ખરીફ ઋતુ પૂર્વે ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લાના 72 ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રોની તપાસ દરમિયાન 26 નમૂનાઓ સરકારી પ્રયોગશાળામાં મોકલાવ્યા હતા. આશરે 7,86,000 રૂપિયાનું શંકાસ્પદ બિયારણ અને 37,000 રૂપિયાની જંતુનાશક દવાઓનો જથ્થો અટકાવવામાં આવ્યો હતો. કાકણપુર વિસ્તારમાં નિયમ ભંગ બદલ 2 ખાતર વિક્રેતાઓના લાયસન્સ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલ 5,315.4 મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ હોવાનું કૃષિ વિભાગે જણાવ્યું હતું. વેળશેળ અથવા હલકી ગુણવત્તાના કૃષિ ઇનપુટ અંગે ફરિયાદ માટે પંચમહાલ જિલ્લા કંટ્રોલ રૂમનો ફોન નંબર 0262-24-23-00 જાહેર કરવામાં આવ્યો હતો. ખેડૂતોને માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાની અપીલ કરાઈ હતી. બીજી તરફ વરસાદની અનિયમિતતા વચ્ચે પાણીની જરૂરિયાતની સરખામણી કરીએ તો ડાંગર માટે પ્રતિ હેક્ટર 10,000-12,000 ઘનમીટર, કપાસ માટે 7,000-9,000 ઘનમીટર, મકાઈ માટે 5,000-6,000 ઘનમીટર, સોયાબીન માટે 4,500-5,000 ઘનમીટર અને તુવર માટે માત્ર 2,000-3,000 ઘનમીટર પાણીની જરૂર પડે છે. ત્યારે ખેતીવાડી અધિકારી એમજી પટેલે ખેડૂતોને પૂરતો વરસાદ થયા બાદ જ વાવણી કરવા અને ઓછા પાણીના કઠોળ અને શાકભાજી પાકોને પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી અને PMDS પ્રી મોન્સૂન ડ્રાય સોઇંગ પદ્ધતિ અંગે તાલીમ પણ યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના આશરે 50 ખેડૂતો જોડાયા હતા. પંચમહાલ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. ગોધરા, શહેરા અને કાલોલ તાલુકાના નવા વિદ્યાર્થીઓનું નું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું, જ્યારે ગોધરા સબ જેલમાં માતા સાથે રહેતા 4 વર્ષના બાળક દશરથ નાયકનું બાવચાવાડ આંગણવાડીમાં નામાંકન કરાવવામાં

0: આવ્યું હતું. બાળકને દરરોજ જેલમાંથી આંગણવાડી લઈ જવા અને પરત મૂકવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે વાત કરીએ તો મોરવા હડફ તાલુકાના નાટાપુર ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 3 હેક્ટર વિસ્તારમાં 60 જેટલી પ્રજાતિના અંદાજે 30,000 રોપાઓનું વાવેતર કરાયું. મુલાકાતીઓ માટે ગજેબો, વનકુટીર, વોકિંગ પાથ અને સુરક્ષા માટે ચેનલિંગ ફેન્સિંગની સુવિધા પણ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે 8 થી 30 જૂન દરમિયાન લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન હાથ ધરાયું હતું. અભિયાન માટે 1,514 ટીમો ઘરે ઘરે જઈ તપાસ અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના સારંગપુર ગામે આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ હતી. યોગને રોજિંદા જીવનમાં સામેલ કરવા અને દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ માટે ફાળવવાની અપીલ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીના ઉદઘાટન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં મિશન વિકસિત ગુજરાત પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. QR કોડ આધારિત વ્યવસ્થાથી નાગરિકો વિવિધ સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત MG મોટર્સ ખાતે યોજાયેલા વિકસિત ભારત રોજગાર યોજના કાર્યક્રમમાં જણાવાયું હતું કે ગુજરાતના અંદાજે 61,000 યુવાનો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને 15,000ની સહાય આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગોધરા ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. 2 સગા ભાઈઓ દ્વારા 1 મહિનાની મહેનતથી આ તાજિયો તૈયાર કર્યો હતો, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અધિક માસની સોમવતી અમાસે મહાકાળીધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શન માટે ઉમટ્યા હતા. શિમલામાં યોજાયેલી 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં ગોધરાની આયુષી પુરોહિતે સોલો ક્લાસિકલ ભરતનાટ્યમમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેમના ગરવી બાય થનગનાટ ગ્રુપે ફોક ડાન્સ ગરબા સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાન મેળવી પંચમહાલ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આમ પંચમહાલ જિલ્લામાં ચોમાસાની નવી આશાઓ વચ્ચે કૃષિ ક્ષેત્રની તૈયારીઓ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમી કોટીચાને સાંભળીએ. રચના છે કેશુભાઈ પટેલની.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. Prime Minister Narendra Modi arrived at Jakarta in Indonesia a short while ago, beginning his high-stakes three-nation Indo-Pacific tour. Upon arrival, Mr. Modi was personally received by Indonesian President Prabowo Subianto at the Jakarta airport. Prime Minister Modi was accorded a grand and enthusiastic welcome from the local Indonesian community and the Indian diaspora, featuring traditional Indian and Indonesian cultural performances. This is Prime Minister's fourth visit to Indonesia and his first bilateral visit since the elevation of India-Indonesia ties to the level of comprehensive strategic partnership in May 2018. During the visit, the Prime Minister will hold bilateral discussions with the Indonesian President and review the progress made in the partnership. The Prime Minister will also travel to cultural and historic city Yogyakarta, where he will visit the Prambanan Temple Complex. India and Indonesia will be collaborating on the conservation work there. In Jakarta, Prime Minister will address a large gathering of the Indian diaspora. On the second leg of the visit, Mr. Modi will travel to Australia from the 8th to the 10th of this month. On the third and last leg of his three-nation visit, Mr. Modi will travel to New Zealand from the 10th to the 11th of July. Home Minister and Minister of Cooperation Amit Shah has said the cooperative movement is entering a new phase of expansion through reforms, digitization and professional management. Addressing the fifth foundation ceremony of the Ministry of Cooperation, Mr. Shah said that a ranking framework has been announced to recognize the five best performing cooperative societies in every region.
1: I would like to begin by saying that the Modi government's decision has taken the country to a new stage of development. Throughout the country's 75-year journey, the cooperative movement remained largely neglected and was often treated as a second-class sector. By establishing the Ministry of Corporation, PM Modi has given the cooperative movement renewed importance and laid a strong foundation for its growth and expansion over the next century.
0: The Home Minister lauded the Ministry of Cooperation for bringing change in the lives of millions of people by following the mantra of prosperity through cooperation for the past 5 years. Union Minister of Road Transport and Highways Nitin Gadkari today chaired a review meeting of the National Highways Logistics Management Limited and assessed the project-level progress of multi-modal logistics parks, ropeways, intermodal stations and wayside amenities being developed across the country. During the meeting, the minister noted that these projects will strengthen multimodal connectivity, unlock new economic opportunities, promote balanced regional development, and enhance India's overall logistics competitiveness. Railway Minister Ashwini Vaishnav has said that more than 300 special trains will be operated from the Rath Yatra of Lord Jagannath this year. These are in addition to the regular more than 800 trains. Talking to reporters in New Delhi today, Mr. Vaishnav said he will review the railway preparations for the upcoming Rath Yatra to ensure smooth operations. The Election Commission has announced by-elections to three seats of the Rajya Sabha from West Bengal. The seats were vacant following the resignation of Rajya Sabha members Sukhendu Shekhar Ray, Sushmita Dev and Prakash Chik Baraik. The notification for the elections will be issued tomorrow, but the last date for filing nominations is the 14th of July. Scrutiny of nominations will take place on the 15th of July. Polling for these seats is scheduled to be held on 24th July, and the counting of votes will be taken up the same day. Dalal Street kicked off the trading week on a strong note, with benchmark indices advancing nearly 0.7%. The Sensex climbed 521 points to close at 78,285. The Nifty added 160 points to settle at 24,430. The India Meteorological Department has issued red alert for heavy to very heavy rainfall, with isolated extremely heavy rainfall for Gujarat, Konkan, Goa, Madhya Maharashtra and Chhattisgarh for today. The IMD has forecast heavy to very heavy rainfall over East Rajasthan, Himachal Pradesh, Karnataka, Kerala, Mahe, Madhya Pradesh and Uttarakhand during the next 2 days. And that is the end of this news bulletin.
2: Ah. આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટા ચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયા યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના મહાન સપૂત અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને ભાવપુષ્પ અર્પણ કર્યા. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક KDCC બેંકે સુવ્યવસ્થિત નાણાકીય આયોજન અને કરકસરના પગલે બેંક નફાના માર્ગે હોવાનું બેંકની સામાન્ય સભામાં જણાવાયું. કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ, વિવિધ અગત્યની સમિતિઓની કરાઈ રચના. અતિભારે વરસાદને પગલે રેલવે વ્યવહારને અસર પહોંચી, જેને લીધે ભુજથી મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસને અંકલેશ્વર સ્ટેશને જ ટર્મિનેટ કરાઈ. આજ ટ્રેન આજે પરત ફરતી વખતે મુંબઈના દાદર સ્ટેશનને બદલે અંકલેશ્વર સ્ટેશનથી રાત્રે 8 વાગ્યે ભુજ જવા ઉપડશે. અતિભારે ભારે વરસાદ પૂર જેવી કટોકટીને પહોંચી વળવા NDRF અને SDRFની કુલ 35 ટુકડી રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી. માછીમારોને આગામી 9 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ. અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો. સરદાર સરોવર ડેમમાં 65% જેટલો જળસંગ્રહ. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

0: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षित निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करी ने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: અરે ભાઈ, તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: ફિલ્મ છે આજા મેરી જાન, કલાકારો SP બાલા સુબ્રમણ્યમ અને અનુરાધા પડવાલ।

0: અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
3: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો દિલ તેરા હુવા ફિલ્મનું ગીત. કલાકારો છે શૈલેન્દ્ર સિંહ અને સપના મુખર્જી.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ બળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે
2: કાર્યક્રમમાં અમે હવે સાંભળશું કુમાર સાનુ અને સંજીવની ગાયેલું કરી ફિલ્મ ગીત।

0: શ્રેયા ઘોષાલ, મધુશ્રી અને બેલા શિંદે ગયેલા પહેલી ફિલ્મના ગીત સાથે જ આજનો લોકસ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
0: લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળશું પ્રેમસિંહ ચાવડાના કંઠમાં પદ્મનાથની રચના. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો સવિતાબેન જાદવના કંઠમાં લોકગીતો।

સવિતાબેન જાદવે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 6 વાગીને 15 મિનિટે આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. ગુજરાતમાં ગત 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. સત્તાવાર યાદી મુજબ ડાંગના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 4-4 ઇંચ, તેમજ ભાવનગરના જેસર અને નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના અન્ય 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70% જેટલો વરસાદ થયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 65% જેટલો જળ સંગ્રહ થયો છે. પૂરના પાણીમાં ફસાયેલા 60 નાગરિકોને બચાવાયા છે અને કટોકટીને પહોંચી વળવા NDRF તથા SDRFની કુલ 35 ટુકડીઓ સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. 6 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર આજથી 2 દિવસ રાજ્યમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને દરિયામાં LCS સિગ્નલ લગાવાયું છે. સિયર ઝોન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યની સાથે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની આશા જાગી છે, ત્યારે પૂર્વ કચ્છમાં બપોર પછી વરસાદનું આગમન થયું છે. સામખિયાળી તથા તેની આજુબાજુના વિસ્તારમાં અને છાડવારા ગામે વરસાદ પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. હાલ કચ્છના આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદના અભાવે બફારો અને ઉકળાટ યથાવત રહ્યો છે. કચ્છ જિલ્લા પંચાયત કચેરી દ્વારા આજે જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુડ, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વહીવટી અને માળખાકીય વિકાસને વેગ આપતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી, તેમજ અગાઉ લેવાયેલા નિર્ણયો પર થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલ મંડળમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. સફાલે, વસઈ રોડ અને નાલાસોપારા વચ્ચે પાટા પર પાણી ભરાઈ જતા પશ્ચિમ રેલવે દ્વારા કચ્છની ટ્રેનો સહિત અનેક સેવાઓમાં ફેરફાર કરાયા છે. તારીખ 5 જુલાઈના રોજ ભુજથી ઉપડેલી 20908 ભુજ દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસને સુરત સ્ટેશને જ શોર્ટ ટર્મિનેટ કરાઈ છે, જ્યારે વળતી ટ્રેન 20907 મુંબઈના બદલે સુરતથી જ ભુજ માટે ઉપડશે. આ ટ્રેનને અંકલેશ્વર ખાતે રેગ્યુલેટ પણ કરાઈ છે. મુંબઈ બાંદ્રા ટર્મિનસથી કચ્છ એક્સપ્રેસ 22955 રાત્રે 9 વાગીને 10 કલાકે ઉપડશે. ગાંધીધામમાં ટાગોર રોડ પર દીનદયાલ પોર્ટ પ્રશાસનિક કચેરીના પાછળ અંદાજિત ₹11.61 કરોડના ખર્ચે અદ્યતન ST બસ પોર્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ 30% કામ પૂર્ણ થયું છે અને ફેબ્રુઆરી 2027 સુધીમાં આ પ્રકલ્પ તૈયાર થઈ જશે. આ આધુનિક બસ પોર્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 11 પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, કેન્ટીન, સ્તનપાન રૂમ અને 12 સ્ટોલ બનશે, જ્યારે પ્રથમ માળે કર્મચારીઓ માટે રેસ્ટરૂમ, હોટલ મેનેજમેન્ટ રૂમ, કેફે અને 8 બેડરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. માંડવી તાલુકાના બાડા ખાતે દરિયાઈ કિનારાની સુરક્ષા મજબૂત કરવા અને માછીમારોને સુરક્ષા વ્યવસ્થાના સહભાગી બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મરીન કમાન્ડો, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માછીમારોને સમુદ્રમાં કોઈપણ અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિ, કેફી પદાર્થો કે બિનવારસુ વસ્તુઓ દેખાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. માછીમારો ઇન્ટેલિજન્સ માહિતી પૂરી પાડી દરિયાઈ સુરક્ષાની પ્રથમ રક્ષણાત્મક હરોળ મજબૂત બનાવે તેવી અપીલ કરાઈ હતી. ગાંધીધામના ગઢપાદર સ્થિત વર્ધમાન નગરના જગન્નાથ મંદિર પ્રાંગણમાં આગામી તારીખ 16 જુલાઈના રોજ યોજાનારી જગન્નાથ શોભાયાત્રાની પૂર્વ તૈયારી માટે હિન્દુ સનાતન સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
2: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
2: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
2: કરું છું. આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા બે એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાના આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. ભાવનગરમાં એક વ્યક્તિ પર હુમલો કરનારા સિંહોને જંગલ વિસ્તારમાં છોડાશે, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનું નિવેદન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. પહેલા દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે.
5: केले और आलू के सारे किसानों को आधुनिक तकनीक से बने हुए बीज पहुंचाने के लिए हमारी कोऑपरेटिव हर राज्य के अंदर एक नया यूनिट चालू करेगी, जिससे टिश्यू कल्चर पौधे और आलू की ज्यादा पैदावार होने वाली और एक समान आलू का उत्पादन करने वाली बीज की नस्ल हमारे किसानों को उपलब्ध होगी, जिससे विश्व भर का चिप्स का कारोबार हम भारत में ला पाएंगे.
4: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 30 તારીખે મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી થશે. ત્યારે ઉમેદવારીપત્ર વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાના પહેલા દિવસે આજે ભાજપ દ્વારા 2, કોંગ્રેસ દ્વારા 1 અને અપક્ષ ઉમેદવાર દ્વારા 6 ઉમેદવારીપત્ર લેવાયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ઉમેદવારો આગામી 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી થતાં હવે તેની પેટા ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુજરાત વિધાનસભાના શ્યામા પ્રસાદ મુખર્જીના તેલચિત્રને નમન કર્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કર્યા. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી એરફિલ્ડ 2 રબર ડેમ તૈયાર કરાશે. છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ડેમનું 75% વધુનું કામ પૂર્ણ થયું છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે. તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાપની સમસ્યાનો કાયમી અંત આવશે. તાપીમાં ડોલવણના પાઠકવાડી ગામમાં જાપાનની ડિઝાઇન સાથે અદ્યતન ડેમની બની રહેલી આ અદ્યતન 640 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, તેમ જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું. ભાવનગરના પાલીતાણામાં 1 વ્યક્તિ પર સિંહના હુમલા બાદ વન વિભાગ દ્વારા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, 23 જેટલા સિંહના ટોળામાંથી 2 થી 3 સિંહ હુમલા કરી રહ્યા છે, તેમને કબજામાં લઈને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે અને જરૂર પડશે તો ટ્રેકર્સની સંખ્યા પણ વધારાશે.
6: થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એનું જે નેચરલ હેબિટેટ્સ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે.
4: સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICUમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે RFID પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે. જો કે કોઈ વ્યક્તિ બાળકને લઈને વોર્ડની બહાર જવાનો પ્રયાસ કરશે તો પ્રવેશ દ્વાર પર લગાવેલા સેન્સર સક્રિય થશે અને જાતે જ સાયરન વગાડશે. નવજાત શિશુઓની ચોરીની ઘટનાને રોકવા આ પ્રણાલી આશીર્વાદરૂપ સાબિત થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપના બીજા તબક્કા હેઠળ ગત 24 કલાકમાં 190 આરોપીની ધરપકડ કરી તમામ આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું ઝોન 7 DCP શિવમ વર્માએ જણાવ્યું.
7: एक ऑपरेशन क्लीन स्वीप 2.0 लॉन्च किया गया जिसमें 190 जितने आरोपियों की हमने धरपकड़ करी है. उसमें 83 जितने हैं जो इन्वेस्टिगेशन में पकड़ने बाकी थे वैसे हैं. 5 तड़ी पार हैं. NBW वारंट वाले 54 हैं. अभी एक वाले 111 है. टोटल करके 190 है जिसमें से 22 जो है वो एक साल से ऊपर नाश्ता पता थे.
4: સુરતમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી વાદળી શાહી વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપશે. શુદ્ધ રેશમમાંથી અને સોનેરી જરીનું આકર્ષક હાથકામ કરાયેલ આ વિશેષ પોશાકને વૃંદાવનમાં તૈયાર કરાયા છે. તેને બનાવવામાં 15 જેટલા કારીગરોએ 1.5 મહિના સુધી મહેનત કરી છે. મુંબઈ સેન્ટ્રલ મંડળમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર અસર થઈ છે. સત્તાવાર યાદી મુજબ આજની કેટલીક ટ્રેનને વિવિધ રેલ મથક પર શોર્ટ ટર્મિનેટ એટલે કે અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે. તે મુજબ અમદાવાદ બાંદ્રા ટર્મિનલ કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને સુરત મથક પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ વધુ માહિતી આપી.
8: कई दिनों से लगातार बारिश मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है. हमारा जो ट्रैक है नाला सुपारा और वसई के बीच का, वहाँ पे वॉट लॉन्ग की समस्या हुई है जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई है. उनको हमने विभिन्न स्टेशनों पर मतलब शॉर्ट टर्मिनेट किया गया है. यात्रियों को किसी भी प्रकार की असुविधा न हो इसका हमने ख्याल रखा हुआ है. यहाँ से मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है.
4: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ પૂરી જગન્નાથ રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા આવતીકાલથી 2 ઓગસ્ટ સુધી આ ટ્રેન રદ કરવા માટેનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
9: आने वाला अगले 7 दिन के लिए इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा सौराष्ट्र को और गुजरात रीजन की. थंडरस्टॉर्म वार्निंग दिया गया है. बिजली गिरने का चांसेस रहेगा. जो विंड स्पीड

0: 40 से 50 किलोमीटर प्रति घंटा। फिशरमैन भाई के लिए वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 6 जुलाई से लेकर 10 जुलाई तक। इसमें LCS 3 सिग्नल अभी भी जारी है।
1: રાજ્યભરમાં વરસાદને કારણે જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. દરમિયાન ઠેર ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે. અમરેલીમાં ભારે વરસાદ થતાં રાજુલામાંથી 25, સાવરકુંડલામાંથી 215, જાફરાબાદના ઘારાબંદર ગામેથી 40 અને ધારીના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સ્થળાંતર કરાયું. જ્યારે ધારીનો ખોડિયાર અને ધાતરવાડી 1 બંધ સંપૂર્ણ છલકાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાઈ છે. જ્યારે સાવરકુંડલાના ગીણિયા ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ પડતા એક મહિલાનું મોત થયાના અહેવાલ છે. મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પરથી પાણી ભરાવા રેલવે વ્યવહારને અસર થતાં અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેનને વલસાડમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સાંસદ ધવલ પટેલે જણાવ્યું. તો સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા. કલેક્ટર તેજસ પરમારે લોકોને મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 પર ફોન કરવા અનુરોધ કર્યો. ભાવનગરનો સેતુજી બંધ 100% ભરાતા પાલીતાણા તથા તળાજાના ગામડાઓને સાવચેત કરાયા. અમદાવાદ, છોટાઉદેપુર અને તાપીમાં કુકરમોડા, વ્યારા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. મોરબીમાં આજથી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત સ્પર્ધામાં આજની મેચમાં મોરબી સામે પાટણ, કચ્છ સામે બનાસકાંઠા અને ભાવનગર સામે અમદાવાદની ટીમનો વિજય થયો. આવતીકાલે પહેલી મેચ પાટણ અને રાજકોટ, બનાસકાંઠા અને સુરત વચ્ચે બીજી, બરોડા અને ગાંધીનગર વચ્ચે ત્રીજી તથા ભાવનગર અને જામનગર ટીમ વચ્ચે છેલ્લી મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા 2 એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાને આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ ગામનો ચોરો શ્રોતા મિત્રો પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં સાંભળશો વાર્તાલાપ મકાઈમાં આંતરપાકથી આવકમાં વધારો.
1: હે રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, આ દુનિયા મેચિંગ અને સેટિંગ પર ચાલે છે. બધાને બધા સાથે ફાવતું હોતું નથી. દુનિયામાં બધા માણસો અલગ અલગ છે. એક સરખા ગુણોવાળાનું જ સેટિંગ અને મેચિંગ થાય અને એની સાથે જ આપણી ભાઈબંધી ને મનમેળ થાય. કેવું, સાચી વાત ને ખેડૂત મિત્રો? આ બધું ઊંડું વિજ્ઞાન છે, જેની અંદર મનોવિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન સંકળાયેલું છે. ખેડૂત મિત્રો, આ તો માણસોની વાત કરી, પરંતુ આપણા ખેતરના પાકો માટે પણ આ જ વાત લાગુ પડે છે. બધા પાકો એકબીજા સાથે સેટ ના થાય, પરંતુ આજનો જમાનો કોમ્બોનો જમાનો છે. એક પાક ફેલ જાય તો બીજામાંથી નફો

મેળવવો જોઈએ। તેથી આ કોમ્બો એટલે કે કોમ્બિનેશન એટલે કે એકબીજા સાથે મેળ પડે એવા પાકો સાથે લેવા જોઈએ, એટલે કે આપણી ભાષામાં આંતર પાક પદ્ધતિ। તો ચાલો ખેડૂત મિત્રો, આ કોમ્બો ઓફર એટલે કે આંતર પાક પદ્ધતિ વિશે વિગતે વાત કરીએ। ખેડૂત મિત્રો, આપણા રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ અપૂરતો અને અનિયમિત પડે છે, ઉપરાંત કુલ વરસાદ તથા તેની વહેંચણી પણ ખૂબ જ અસમાન છે, જે આપણને ખબર છે। હવે ચોમાસામાં મોટાભાગનો વરસાદ ગણતરીના દિવસોમાં જ પડે, પરિણામે પાકનું સંતોષકારક ઉત્પાદન આપણને મળતું નથી, કાં તો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય કાં તો ઓછું ઉત્પાદન મળે। હવે આવી પરિસ્થિતિમાં પાકનું ઉત્પાદનનું ધોરણ જળવાઈ રહે અને શક્ય હોય તો વધારી શકાય તેવી પદ્ધતિ વિકસાવવી જોઈએ। તો આંતરપાક અને રિલે પાક દ્વારા આવા પ્રશ્નોનું નિરાકરણ આપણે કરી શકીએ, જેની અંદર ધાન્ય વર્ગના પાકને ઉગાડવાની પ્રથા આપણા દેશ અને રાજ્યમાં જાણીતી છે, જેમ કે મગફળી, દિવેલા, જુવાર કે બાજરી સાથે મગ, મઠ, અડદ, ગુવાર, સોયાબીન, તુવેર સાથે વાવેતર કરવામાં આવે છે। એ રીતે હાલના સમયમાં જ્યારે નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યામાં વધારો થતો જાય છે, તેમજ નર્મદા જિલ્લાના અમુક તાલુકા જેવા કે દેડિયાપાડા, સાગબારા વિસ્તારમાં ઓછો અને અનિયમિત વરસાદ થાય છે, ત્યારે આવા નાના ખેડૂતોને એક જ પાકનું વાવેતર કરીને ધારણા મુજબનું વળતર મળતું નથી। તેથી આંતરપાક પદ્ધતિ એટલે કે કોમ્બિનેશન પાકોનો કરવામાં આવે તો વરસાદની પડવાની પરિસ્થિતિ મુજબ જો એક પાકમાં નિષ્ફળતા મળે તો બીજા પાકમાં આપણે સફળતા મેળવી શકીએ। દાખલા તરીકે બે પાકોમાં એક પાક ટૂંકા ગાળાનો અને બીજો પાક લાંબા ગાળાનો વાવેલ હોય તો શરૂઆતમાં વરસાદ સંતોષકારક પડે તો ટૂંકા ગાળાનો પાક સફળતાપૂર્વક લઈ શકાય, આમ ચોમાસુ ઋતુ નિષ્ફળ જતી આપણે અટકાવી શકીએ। તો ખેડૂત મિત્રો, વાત કરીએ આંતરપાક પદ્ધતિ એટલે છે શું, તો એક જ ખેતરમાં એકી સાથે એક કરતાં વધુ પાકોની વાવેતરને સામાન્ય રીતે આંતરપાક કહેવાય, એટલે કે મિશ્ર પાક પદ્ધતિ કહેવાય। આ પાક પદ્ધતિ આપણા સૂકા અને અર્ધસૂકા વિસ્તાર માટે ઘણી પ્રચલિત છે। આ પાક પદ્ધતિ જુદી જુદી રીતે આપણે અપનાવી શકીએ, જેમ કે એક જ હારમાં જુદા જુદા પાકોના બીજ મિશ્ર કરીને વાવવામાં આવે તેને મિશ્ર પાક પદ્ધતિ કહેવાય, અથવા દરેક પાકનું વાવેતર જુદી જુદી હારમાં કરવું, જેને આપણે આંતરપાક પદ્ધતિ કહીએ છીએ। આ પાક પદ્ધતિ એટલે કે મુખ્ય પાકની સાથે એક કે બે હાર અન્ય પાકની પણ કરવામાં આવે, એ એટલે આપણી આંતરપાક પદ્ધતિ। હવે આંતરપાક પદ્ધતિના લક્ષણોની થોડીક વાત કરીએ અને પછી આગળ આપણા પાક પર આપણે ચર્ચા કરીએ। તો આ પદ્ધતિમાં એક મુખ્ય પાક હોય છે, જ્યારે એક ગૌણ પાક હોય છે। મુખ્ય પાક ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે, જ્યારે ગૌણ પાકને મુખ્ય પાકના જોખમે વાવવામાં આવતો નથી। મુખ્ય અને ગૌણ પાક વચ્ચે ખોરાક, પાણી અને પ્રકાશ માટે બિલકુલ હરીફાઈ થતી નથી, મતલબ થવી ના જોઈએ, એવી રીતે આંતરપાક લેવો જોઈએ। સામાન્યતઃ ગૌણ પાકો ટૂંકા ગાળાના હોવાથી મુખ્ય પાક કરતાં વહેલા વાવવામાં આવે છે। દાખલા તરીકે દિવેલા અથવા તુવેરમાં મગફળી, મગ, અડદ કે સોયાબીન મુખ્ય પાકો સામાન્ય રીતે ગૌણ પાકો કરતાં વહેલા વાવવામાં આવે છે, દાખલા તરીકે મગફળીમાં તુવેર। આંતરપાક પદ્ધતિમાં મુખ્ય પાક ગૌણ પાકો કરતાં વધુ જગ્યા અને મહત્ત્વ પામે છે, તેથી જે પણ કંઈ માવજત કરવામાં આવે છે તેનો લાભ ગૌણ પાકને પણ મળે છે, જેથી ગૌણ પાકમાં વધારાનો ખેતીનો ખર્ચ થતો નથી। આ આંતરપાક પદ્ધતિના સામાન્યતઃ લક્ષણો છે। તો ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે મકાઈ વિશે વાત કરવી છે, તો મકાઈમાં આંતરપાક પદ્ધતિથી આપણે આપણી આવક કઈ રીતે વધારી શકીએ એ વિશે વાત કરીશું। ખેડૂત મિત્રો, મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં મકાઈ મુખ્યત્વે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને નર્મદા જિલ્લામાં વાવેતર કરવામાં આવે છે। અંદાજે 4 થી 4.5 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થાય છે, તેમાંથી 8.23 લાખ ટન ઉત્પાદન મળે છે, એટલે કે પ્રતિ હેક્ટર 2064 કિલો જેટલી ઉત્પાદકતા મળે છે। હવે ગુજરાત રાજ્યમાં મોટાભાગે મકાઈનો પાક ચોમાસુ ઋતુમાં લેવામાં આવતો હોય વરસાદની અનિયમિતતા તથા વધુ પડતા વરસાદથી અથવા તો વરસાદ ખેંચાવાથી મકાઈના પાક ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે। તો આવા સંજોગોમાં મકાઈમાં આંતરપાક લેવામાં આવતો હોય તો ખેડૂતોને આંતરપાકમાંથી પણ વધતા ઓછા પ્રમાણમાં ઉત્પાદન મળી રહેતું હોવાથી થોડી ઘણી આવક મળી રહે છે। તો ખેડૂત મિત્રો, આપણે
પ્રશ્નોત્તરી દ્વારા

અકાઈમાં કઈ રીતે આંતરપાક લઈ શકાય, કયા કયા આંતરપાક લઈ શકાય, કઈ રીતે નીંદણની વ્યવસ્થા કરવી, ખાતર વ્યવસ્થાપન, બધી વાતો આપણે પ્રશ્નોત્તરી દ્વારા જાણીશું. આપણે પ્રવીણ કાકાને પ્રશ્ન પૂછીએ અને પ્રવીણ કાકા આપણને સુંદર મજાના જવાબો આપશે. પ્રવીણ કાકાને આપણે પૂછીએ કે મકાઈના પાક સાથે કયા કયા પાકો આંતરપાક તરીકે લઈ શકાય. વાત કરીએ તો મકાઈમાં જે તે વિસ્તાર મુજબ મગ, ચોળા, અડદ, સોયાબીન, મગફળી, તલ અને તુવેર આ બધા પાકો આપણે આંતરપાક તરીકે લઈ શકાય. તો હવે આગળ બીજો પ્રશ્ન પૂછીએ કે મકાઈમાં આંતરપાક તરીકે લેવામાં આવતા પાકોની વધુ ઉત્પાદન આપતી જાતો અંગે જણાવશો. એક તો મગની પહેલા વાત કરીએ તો મગમાં GM5, GM8, પછી ચોળાની જો વાત કરીએ તો ગુજરાત ચોળી 1, 2, 3, 4, 6, 7, પૂસા ફાલ્ગુની આ જાત વાપરી શકાય. અડદની જો વાત કરીએ તો T9, શ્યામલ. પછી સોયાબીન જો આંતરપાક તરીકે લેવો હોય તો એની અંદર NRC 37, JC 335, ગુજરાત સોયાબીન 1, ગુજરાત સોયાબીન 2 લઈ શકાય. પછી મગફળી જો આંતરપાક તરીકે લેવી હોય મકાઈ સાથે એની જાતની વાત કરીએ તો GG 34, GG 38, તુવેર જો લેવી હોય તો GT 100, GT 101 અને AGT 2, અને જો તલ લેવો હોય તો GJT 5 આ જાત આપણે લઈ શકીએ. તો પ્રવીણ કાકાને આપણે પ્રશ્નોત્તરી કરતા રહીશું અને સરસ મજાના જવાબ મેળવતા રહીશું. એ પહેલાં આપણે હવે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી પાછા આવીને આપણે પ્રવીણ કાકા પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા મકાઈના આંતરપાક વિશે માહિતી મેળવીશું.

તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા મકાઈની આંતરપાક પદ્ધતિ અને તેમાંથી ખેતીની આવક કેવી રીતે વધારી શકાય એના વિશે વાત કરતા હતા. તો હવે આગળ આપણે પ્રશ્ન પૂછીએ કે મકાઈની જાતો અંગે જણાવો કે જે જાતો આપણે વાવી શકાય. જી, જરૂરથી જણાવીશ. એક તો GAY MH 1, ચોમાસું ઋતુ માટે આ મકાઈની જાત વાવી શકાય. પછી GAW MH 2, ચોમાસું ઋતુ માટે આ એક વાવી શકાય. અને GAY MH 3, શિયાળુ ઋતુ માટે આ ત્રણ જાતો આપણે વાવી શકીએ. જી, તો પ્રવીણ કાકા, મકાઈ સાથે જુદા જુદા આંતરપાકની વાવેતરની જે પદ્ધતિ છે તેના વિશે કંઈક જણાવશો? એક તો મકાઈ અને મગની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરી શકાય. પછી મકાઈ અને ચોળાની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરવું. પછી મકાઈ અને અડદની જો વાત કરીએ તો 1:1 અથવા 2:1 હાર રાખીને વાવેતર કરવું. મકાઈ સોયાબીનમાં પણ 2:3 હાર રાખી વાવેતર કરવું. મકાઈ અને તુવેર 1:1 હાર અને મકાઈ અને મગફળી 1:1 અથવા 2:1 હાર રાખીને આપણે વાવેતર કરી શકાય. જી, તો પ્રવીણ કાકા, આ તો આપણે હારની વાત કરી, એના વાવેતરની પદ્ધતિની વાત કરી. હવે મકાઈ સાથે જુદા જુદા આંતરપાકમાં વાવણી અંતર અને વાવણી સમય અંગે માહિતી આપશો? જી, જરૂરથી. મકાઈ સાથે આપણે જે બધી વાતો કરી આગળ, મગ, ચોળા, અડદ, સોયાબીન, તુવેર, મગફળી, તલ, આ બધા પાકો લઈ શકાય. અને હવે આ બધા આંતરપાકો 60 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરી શકાય. તથા એક જ હારમાં, બીજી પદ્ધતિની વાત કરું તો એક જ હારમાં બે છોડ વચ્ચે મકાઈમાં 20 સેન્ટીમીટર તથા આંતરપાકોમાં 10 સેન્ટીમીટર જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ. હવે આપણને બધાને ખબર જ છે કે મોટાભાગના તમામ પાકો ચોમાસામાં વાવણીનો સમય જે છે તે હવે જ 15 જૂનથી 15 જુલાઈ રાખવો જોઈએ. તો આગળ બિયારણની પણ વાત કરી લઈએ તો બિયારણની માહિતી પણ તમને હું આપી દઉં કે કેટલા કિલો કેટલા હેક્ટરે નાખવા જોઈએ. બરાબર, તો મકાઈની વાત કરીએ તો 10-12 કિલો પ્રતિ હેક્ટર. મગ જો આંતરપાક તરીકે લેવો હોય મકાઈ સાથે તો 10-12 કિલો પ્રતિ હેક્ટર. ચોળાની વાત કરીએ તો 6-8. તુવેર 10-12 કિલો. મગફળી 50-60 કિલો પ્રતિ હેક્ટર. તલ 1 કિલો. અને સોયાબીન 35-40 કિલો પ્રતિ હેક્ટરે એનું વાવેતર કરવું. જી, તો પ્રવીણ કાકા, હવે આગળ પ્રશ્નોત્તરીને વધારીએ તો મકાઈ અને આંતરપાકોમાં રાસાયણિક ખાતર અંગે કંઈક જણાવશો? જરૂર. મકાઈમાં હેક્ટરે 160 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ, જો મધ્યમ ફોસ્ફરસવાળી જમીન હોય તો, અથવા 160 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ, જો ઓછા ફોસ્ફરસવાળી જમીન હોય તો, આવું ખાતર આપણે આપી શકીએ. જ્યારે મગ, ચોળા, અડદ અને તુવેરમાં 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. જ્યારે મગફળીમાં 12.5 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું. જ્યારે તલની જો વાત કરીએ તો તેની અંદર 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ અને 30 કિલો પોટાશ પ્રતિ હેક્ટરે આપવો જોઈએ. આ રીતે રાસાયણિક ખાતર આપવું જોઈએ. જી, તો હવે આગળ જણાવશો કે મકાઈ સાથે આંતરપાક તરીકે લેવામાં આવતા કઠોળ પાકોની અંદર નિંદણ નિયંત્રણ માટે શું કરી શકાય? જી, હવે નિંદણ નિયંત્રણ માટે તો વાવેતર બાદ 2-3 દિવસમાં છોડ ઉગતા પહેલાં જ 0.75 કિલો પ્રતિ હેક્ટર પેન્ડી મિથાલિન દવાનો છંટકાવ કરવો અને વાવણી બાદ 35 દિવસે કરબડીથી આંતરખેડ કરવી તથા જરૂર જણાય ત્યારે હાથથી નિંદામણ કરવું જોઈએ. બરાબર છે. તો પ્રવીણ કાકા, હવે મકાઈ સાથે જે આંતરપાક લીધા છે તેના પાક સંરક્ષણ અંગે કંઈક જણાવશો? મતલબ રોગો વિશે, એના નિયંત્રણ વિશે. જી, જરૂર જણાવીશું. હવે પહેલાં તો સોયાબીનની વાત કરી લઈએ. તો સોયાબીનના બીજને વાવતા પહેલાં ઇમિડાક્લોપીડ

આજે ચૂસ્યા પ્રકારની જીવાત છે તેની સામે નિયંત્રણ આપણે મેળવી શકીએ. પછી ટપકાવાળી લશ્કરીના નિયંત્રણ માટે ઇમામેક્ટિન બેન્ઝોએટ 4 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ 3 મિલિલિટર પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળીને છોડ પર છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય. દિવેલીનો ખોળ અથવા લીંબોડીનો ખોળ 1000 કિલો પ્રતિ હેક્ટર ચાસમાં આપવો. તો આ બધી વિગતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જી, તો અંતમાં હવે હું છેલ્લો મારો પ્રશ્ન પૂછું કે મકાઈ સાથે આંતરપાકોમાં કાપણી ક્યારે કરવી તે અંગે જણાવશો. હા, મગ, ચોળા, અડદમાં સામાન્ય રીતે શીંગો જ્યારે સુકાવા લાગે ત્યારે સવારના ઠંડા પહોરે શીંગો વીણી લેવી અથવા છોડની કાપણી કરવી અને ખળામાં લાવી તાપમાં સૂકવી દેવી. આ પાકો 70 થી 80 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. પછી મગફળી 110 થી 115 દિવસે, જ્યારે તલ 85 થી 90 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. તુવેરની શીંગો સુકાઈ જાય ત્યારે સવારે ઠંડા પોરે કાપણી કરી શીંગો ખરે નહીં અને તુવેરનો પાક તેની વહેલી અને મોડી પાકતી જાતોના આધારે 130 થી 180 દિવસે કાપણી માટે તૈયાર થાય છે. એ પ્રમાણે દિવસો ગણીને ધ્યાન રાખીને આપણે આંતરપાકોની કાપણી ગૌણ પાક તરીકે કરી શકાય. જી, તો મકાઈ અને આંતરપાકના આપણે ઉત્પાદન અંગે છેલ્લે વાત કરી લઈએ તો કેટલું ઉત્પાદન આપણને મળી શકે અંદાજે? જરૂરથી. હવે આપણા ગુજરાતની જો વાત કરીએ તો મકાઈની જ પહેલાં વાત કરીએ તો મકાઈનું ઉત્પાદન 2500 થી 3000 કિલો પ્રતિ હેક્ટર મળે. એની સાથે લીધેલો આપણો આંતરપાક મગ, તો મગની વાત કરીએ તો મગનું 500 થી 600 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે. ચોળાની વાત કરીએ તો 400 થી 500, તુવેર 600 થી 800, મગફળી 1100 થી 1300 કિલો પ્રતિ હેક્ટર, તલ 300 થી 450 અને સોયાબીન 1200 થી 1500 કિલો પ્રતિ હેક્ટર આપણને ઉત્પાદન મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે પ્રશ્નોત્તરી દ્વારા પ્રવીણકાકા પાસેથી આંતરપાક વિશેની સુંદર મજાની માહિતી મેળવી કે કઈ રીતે મકાઈ સાથે બીજા આંતરપાક લઈ શકાય અને સારામાં સારું બંનેનું ઉત્પાદન આપણે મેળવી શકીએ. તો હવે આગળ અંતમાં આપણે આંતરપાક પદ્ધતિના ફાયદાઓ વિશે વાત કરીએ તો એકમ વિસ્તારમાં એક જ સમયમાં એક તો આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ, પછી વરસાદ આધારિત ખેતીમાં અછત સમયે પાક નિષ્ફળતાનું જોખમ ઘટાડી શકાય, જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય, ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે. પછી કઠોળ પાકોનો આંતરપાક લઈએ તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આંતરપાક પદ્ધતિમાં છીછરા અને ઊંડા મૂળવાળા પાકનું વાવેતર કરવાથી જમીનમાં જુદા જુદા સ્તરમાં રહેલ ફળદ્રુપતાનો આપણે પાકને લાભ આપી શકીએ. જમીન ઉપરના હવામાનનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. પછી બીજા ફાયદાની જો વાત કરીએ તો વર્ષ દરમિયાન ખેડૂત પોતાની જીવન જરૂરિયાત મુજબ સમતોલ આહાર, શાકભાજી, ફળ, ફળાદિ, પશુઓનો ઘાસચારો મેળવી શકે છે. આંતરપાક પદ્ધતિમાં અમુક પાકો જમીન ઉપર પથરાતા હોવાથી ખેતર લાંબો સમય સુધી ઢંકાયેલું રહે છે, જેથી પવન અને પાણી વડે થતું નુકસાન, ધોવાણ, ભેજ બધાની આપણે જાળવણી કરી શકાય. એક જ પાકનું વાવેતર કરવાથી વાવણી, નિંદામણ, કાપણી અને અન્ય ખેતકાર્યો એક જ સમયે કરવાના થાય છે. આથી મજૂરોની અછતને લીધે ખેતકાર્યો સમયસર થતા નથી. પરંતુ જો અલગ અલગ પાક લઈએ તો આ સમસ્યા આપણે નિવારી શકીએ. પછી વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન વધુ ને વધુ માણસોને રોજગારી મળે, પછી વર્ષ દરમિયાન અલગ અલગ પાકોમાંથી આપણને આવક ચાલુ રહે, ઉપરથી રોગ, જીવાત, નિંદામણ, પ્રાણીઓ દ્વારા ઉત્પાદનમાં થતો ઘટાડો આપણે ઓછો કરી શકાય. આંતરપાક પદ્ધતિથી પાક ફેરબદલીના બધા ફાયદા આપણને મળે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી આંતરપાક પદ્ધતિની. આવી જ અલગ અલગ અને સુંદર માહિતી આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મેળવતા હોઈએ છીએ. આવી જ વાતોને જાણવા માટે અને માણવા માટે આપણે જોડાયેલા રહીએ. તો ખેડૂત મિત્રો, મળતા રહીશું. અંતમાં હવે આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

0: अब यूं समझनी मालिक और
1: अनुश्रुता मित्रों आ गीत बाद हवे जोईए हवामान समाचार। હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તથા કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે તેમજ પવનની ગતિ 40-50 કિલોમીટરની છે જે વધીને 60-70 કે 80 કિલોમીટર થવાની સંભાવના છે જેથી આગામી 24 કલાક દરમિયાન માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે। હવામાન સમાચાર પૂરા થયા અને મિત્રો આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે તો રામનું નામ લઈને છૂટા પડીએ। આવજો, રામ રામ, રામ રામ।

ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેના આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના ભારત પ્રશાંત પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ જકાર્તા વિમાન મથક પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમુદાય અને ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમાં પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના 4થા પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર યોગ્યકાર્તામાં પ્રંબાનંદ મંદિર સંકુલની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રી મોદી 8-10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એક મહાન દેશભક્ત અને ભારતની અખંડિતતા માટે સમર્પિત સ્વપ્નદ્રષ્ટા હતા. ડોક્ટર મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે પોતાના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીના વિચાર આધુનિક ભારતને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ 2 વર્ષીય રાષ્ટ્રીય ઉજવણી સાથે ઉજવી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સહકારી ચળવળ સુધારા, ડિજિટાઇઝેશન અને વ્યવસાયિક વ્યવસ્થાપન દ્વારા વિસ્તરણના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે 9 મુખ્ય રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે.
1: સહકારિતા મંત્રાલય કે ઇનિશિયેટિવ છે, કુલ 9 રાષ્ટ્રીય સ્તર પર કામ કરને વાલી સહકારી સમિતિ બનાકર દેશ સે લેકર ગ્રામ તક એ 9 ક્ષેત્રો મેં સહકારિતા મંત્રાલય કો એક માલા મેં પિરોને કા કામ હમને કિયા હૈ.
0: શ્રી શાહે ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન વધારવા અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળવાની પણ અપીલ કરતા કહ્યું કે સહકાર મંત્રાલય છેલ્લા 5 વર્ષથી સહકાર દ્વારા સમૃદ્ધિના મંત્રને અનુસરી રહ્યું છે.
1: हमने कृषि ऋण, डेयरी, उर्वरक वितरण और ग्रामीण सेवाएं ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है. सेकेंडरी और टर्सरी क्षेत्रों में भी उसको जोड़ने का काम किया है. भंडारण, उत्पादन, एक्सपोर्ट, जैविक उत्पादन, परंपरागत बीजों का उत्पादन, ज्यादा उत्पादन देने वाले बीजों का निर्माण, डिजिटल सेवाएं, बैंकिंग, मोबिलिटी, लॉजिस्टिक और हरित ऊर्जा, ये सबको એક માલા મે પિરોને કા કામ એ 5 સાલ મે કિયા હૈ.
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ટેકનોલોજી સક્ષમ દ્વિભાષી મેનેજમેન્ટ શિક્ષણ ગ્રામીણ શહેરી અંતરને દૂર કરવામાં અને પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમની પરિસ્થિતિ ગમે તે હોય ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. તેમણે નવી દિલ્હીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદયપુર ખાતે નવા શરૂ કરાયેલા અભ્યાસક્રમના ઉદઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. મંત્રીએ કહ્યું કે ઓનલાઇન દ્વિભાષી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ એક અનોખી પહેલ છે, જે સરળ અને સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં મેનેજમેન્ટ શિક્ષણ આપીને વ્યાપક અસર કરી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નેશનલ હાઇવે ફ્રેટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લિમિટેડની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશભરના ધોરીમાર્ગ પર વિકસિત

0: મોડલ ફ્રેટ પાર્ક, રોપવે અને મુસાફરોની સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દેશમાં આધુનિક અને સુધારેલ પરિવહન વ્યવસ્થા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે પ્રોજેક્ટના અમલીકરણ સામેના પડકારોની પણ સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓ અને તમામ હિસ્સેદારોને તમામ અવરોધોને તાત્કાલિક દૂર કરવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે. આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આભા આધાર કાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે રહેવાસીઓએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. આ પ્રદેશમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રહેવાસીઓએ ભારતને દવાઓ અને આવશ્યક ખાદ્ય પદાર્થો પૂરા પાડવા વિનંતી કરી છે. અહેવાલ અનુસાર છેલ્લા 20 દિવસથી પ્રદેશમાં રાશન અને દવાઓનો પુરવઠો બંધ છે, જેના પરિણામે ખોરાક અને તબીબી સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતોની અછત છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘાયલ થયેલા લોકોને પણ પૂરતી તબીબી સંભાળ મળી રહી નથી. આવી પરિસ્થિતિને કારણે ઘણા લોકો નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ભારત સરકારને નિયંત્રણ રેખા ખોલવા અપીલ કરી છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તમામ વિભાગોને વાર્ષિક ઉત્સવ માટે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. શ્રી માંઝીએ ભીડ વ્યવસ્થાપન, બહુસ્તરીય સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય આવશ્યક નાગરિક સેવાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે 300થી વધુ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.
1: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी.
0: હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના ભાગોથી ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. આજે આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અમરેલીના રાજુલા અને ધારી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અધિકારીઓએ 6 મોટા બંધોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 64.57% ક્ષમતા પર છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 82 રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે અને 100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઈરાનની રાજધાની તહેરાનમાં આજે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ હસન જાદેહે જણાવ્યું કે મૃતદેહને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર લઈ જવામાં આવે તે પહેલા લગભગ 12 કલાક સુધી તહેરાનની શેરીઓમાંથી પસાર કરવામાં આવશે. શોક સમયગાળા દરમિયાન અધિકારીઓએ રાજધાનીના ઘણા મુખ્ય રસ્તાઓ, જ્યારે દેશનું હવાઈ ક્ષેત્ર પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. શોક ગત શનિવારથી શરૂ થયો હતો અને આગામી ગુરૂવાર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ આયાતુલ્લાહ અલી ખામેનીને તેમના જન્મસ્થળ મશહદમાં ઇમામ રેઝા દરગાહમાં દફનાવવામાં આવશે. યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફે અહેવાલ આપ્યો છે કે સુદાનમાં 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 300થી વધુ બાળકો માર્યા ગયા છે. એપ્રિલ 2023થી સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેના યુદ્ધમાં કોર્ડોફાન, ડારફૂર અને બ્લુ નાઇલ રાજ્યોમાં ડ્રોન હુમલાઓથી 60% મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે અલ ઓબેડ શહેરમાં અને તેની આસપાસ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ દ્વારા વધતી હિંસાની કડક નિંદા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. 5 યુરોપિયન દેશો દ્વારા મતદાન વિના રજૂ કરાયેલા અબિલમાં સુદાનના શરણાર્થીઓને આશ્રય આપતા દેશોને નાણાકીય સહાય અને સમર્થન વધારવાની હાકલ કરવામાં આવી છે. ફીફા વિશ્વકપમાં અમેરિકાના આર્લિંગ્ટનમાં આજે રાતે રાઉન્ડ ઓફ 16 મેચમાં પોર્ટુગલનો મુકાબલો સ્પેન સાથે થશે. આવતીકાલે રાઉન્ડ ઓફ 16ના બીજા મેચમાં સિએટલમાં અમેરિકા બેલ્જિયમ સામે ટકરાશે. ઇંગ્લેન્ડ, નોર્વે, મોરોક્કો અને ફ્રાન્સ પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે સવારે રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફીફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ભવ્ય ઉજવણી માટે ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે સતત બીજા વર્ષે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે બેઠક યોજી વરસાદ પહેલા શાળાઓમાં તકેદારીના પગલાઓ અંગે કરી સમીક્ષા. અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન સામે હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ અભિયાન. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ભવ્ય ઉજવણી માટે કચ્છ લોકસભા દ્વારા ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે સતત બીજા વર્ષે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આગામી 16 જુલાઈ ગુરુવારે સાંજે 5 વાગે આ કાર્નિવલ યોજાશે, જેમાં કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાનો અદ્ભુત સમન્વય જોવા મળશે. કચ્છી નવા વર્ષના વધામણા કરવા પૂરજોશમાં ચાલી રહેલી આ તૈયારીઓ અંગે સાંભળીએ આ અહેવાલ.
1: ભુજના હમીરસર તળાવના કાંઠે આગામી 16 જુલાઈના અષાઢી બીજના દિવસે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના ત્રિવેણી સંગમ સમાન સાંસદ કચ્છ કાર્નિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છી લોકો માટે અષાઢી બીજ એ નવા વર્ષની શરૂઆત છે અને આ દિવસે મેઘરાજાની પધરામણીને શુકનવંતી માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન અને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે આ કાર્નિવલ યોજાશે. આ માટે માર્ગને લાઇટોથી શણગારવામાં આવશે અને ઠેર ઠેર સેલ્ફી પોઈન્ટ ઊભા કરાશે.
2: અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, અને કચ્છી નવા વર્ષ નિમિત્તે જ્યારે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીય યોજી રહ્યા છીએ, 16મી તારીખે ઐતિહાસિક હમીસરના કાંઠે આપણે કચ્છ કાર્નિવલનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું સૌ કચ્છીઓને, સૌ લોકોને, સૌને વિનંતી કરું છું કે આપણે સૌ જોડાઈએ. આપણી વર્ષોની એક પરંપરા રહી હતી, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને રણ ઉત્સવના ઉદ્ઘાટનમાં આવતા હતા, એ દિવસે એટલે કે આગલા દિવસે જે છે કે કાર્નિવલનું ભવ્ય આયોજન આ જ જગ્યાએ થતું હતું, એમનામાંથી પ્રેરણા લઈ કરીને આપણે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ કરવા જઈ રહ્યા છીએ. 85થી વધારે કૃતિઓએ ગયા વર્ષે ભાગ લીધો હતો. આપણે 5,000 રૂપિયા દરેક કૃતિને પ્રોત્સાહિત રૂપે આપ્યા હતા અને જે પ્રથમ ક્રમાંક આવશે એને 51,000, દ્વિતીય ને 41,000, તૃતીય ને 31,000, ચોથી અને પાંચમી આવશે એને 21,000 અને 11,000નું પણ ઇનામ આપશું. હું તમારા માધ્યમથી સૌ લોકોને વિનંતી કરું છું કે આપણી આ જે અષાઢી બીજ છે, કચ્છી નવું છે, આપણી સાંસ્કૃતિક જે ધરોહર છે, પરંપરાને આપણે ઉજાગર કરી અને આપણે સૌ કાર્નિવલની અંદર જોડાઈએ એવી અપીલ કરું છું. કાર્નિવલની જે આપણી વિશિષ્ટતા એ છે કે આપણી જે કચ્છી સંસ્કૃતિ છે એને ઉજાગર કરે છે. વિદ્યાર્થીઓ છે, અન્ય લોકો અલગ અલગ પ્રકારના ટેબલો બનાવે છે, અન્ય પ્રાંતના લોકો પણ જોડાય છે. આપણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એની કૃતિ બનાવી છીએ. વૃક્ષારોપણ એટલે કે એક પેડ માં કે નામ, જે એક સંદેશ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો છે, એની પણ કૃતિ આપણને જોવા મળે છે. કચ્છી રીત ભાતની અલગ અલગ આપણને કૃતિઓ જોવા મળે છે. જે પાણી બચાવોના અભિયાનને પણ આપણે પ્રોત્સાહિત કરતી આપણે અપીલ કરીએ છીએ કે આ પ્રકારની પણ કૃતિઓ હોવી જોઈએ. દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની પણ કૃતિઓ અને ટેબલો આપણને જોવા મળી, એટલે વિવિધતા આપણને આ કાર્નિવલની અંદર જોવા મળે છે.
1: આ સ્પર્ધાત્મક કાર્નિવલમાં ભાગ લેનારી કૃતિમાં ઓછામાં ઓછા 25 કલાકારો હોવા અનિવાર્ય છે, તેમજ પ્રદર્શનની શરૂઆતમાં સંસ્થા કે મંડળનું બેનર આગળ રાખવું ફરજિયાત રહેશે. સ્થાનિક કલાકારો અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રથમ ક્રમના વિજેતાને ₹51,000, બીજાને 41,000, ત્રીજાને 31,000, ચોથાને 21,000 અને પાંચમા ક્રમને ₹11,000 એનાયત કરાશે. આ ઉપરાંત કાર્નિવલમાં ભાગ લેનાર દરેક કૃતિને પ્રોત્સાહન રૂપે ₹5,000 આપવામાં આવશે. કાર્નિવલમાં ભાગ લેવા ઇચ્છતી વિવિધ શાળા, કોલેજો, મંડળો અને સંસ્થાઓએ આગામી તારીખ 8 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. સમાચાર દર્પણ માટે તૌફિક સમા, ભુજ.
0: જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે બેઠક યોજી વરસાદ પહેલા શાળાઓમાં તકેદારીના પગલાઓ અંગે સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું।

0: જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે આ મુજબ જણાવ્યું હતું.
1: અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે અને માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂનની અમારી બેઠક થઈ રહી હતી. એટલે પ્રી મોન્સૂન સંદર્ભે ધારો કે કોઈ પણ પ્રકારની વધુ વરસાદ પડે સંજોગોના અંદર કયા પ્રકારની તકેદારી રાખવી એ માટેની સૂચનાઓ અમે જિલ્લા કક્ષાએથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની કરેલી હતી. ખાસ કરીને આવા સંજોગોના અંદર એ શેલ્ટર હોમ તરીકે આપણી શાળાઓ વપરાશમાં લેવા તે હોય છે, એટલે ચાવી અને જે ખરી એ ગામના અંદર જ ઉપલબ્ધ રહે. ખાસ કરીને ભયજનક જે ઓરડાઓ હતા, જે ભયજનક ઓરડાઓ એ ઉતારી પાડવાની, અમે 274 જેટલા ઓરડાઓ એ ઉતારવા માટેની કાર્યવાહી કરી નાખેલી છે. બીજા નંબરના અંદર કોઈ સંજોગોના અંદર આવા ઓરડા ઉતારી પાડી શકાયા ન હોય એની પ્રક્રિયા ચાલુ હોય ત્યાં ભયજનક હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવે. ખાસ કરીને બાળકો એ આવી તળાવ કે એવી જગ્યાએ ન જાય એની તકેદારી રાખવાની, એવી 28 જેટલી સૂચનાઓ એ રાજ્ય સરકાર તરફથી પણ શિક્ષણ વિભાગ તરફથી અમને આપવામાં આવેલી છે અને અમે દરેકે દરેક મુખ્ય શિક્ષક સુધી પહોંચાડેલી છે. અને ખાસ કરીને આવી સંજોગોના અંદર એ આપણે સામાજિક રીતે આપણે કઈ રીતે લોકોને મદદ કરી શકીએ એ માટે દરેકે દરેક શિક્ષક મિત્રો અને શાળાને અમે આહવાન કર્યું છે.
2: સર, ખાસ કરીને એમની રજાઓ પણ પ્રતિબંધ છે કે આચાર્ય ત્યાં જ રહેવું અથવા તો કોઈ પૂરી મંજૂરી લેવી અને સતત એને એ શાળા ખુલ્લી રહે અને કોઈ મુશ્કેલીઓ તો અવેલેબલ.
1: એટલે ખાસ કરીને આવા ડિઝાસ્ટર અને અતિવૃષ્ટિના સંજોગોના અંદર આપણે દર વખતે સૂચના કરતા હોઈએ છીએ કે તમામ મુખ્ય શિક્ષક સહિત તમામ સ્ટાફ એ હેડક્વાર્ટર ઉપર હાજર રહે, ખાસ કરીને બાળકોની સલામતી માટે એ ખાસ ચિંતા કરે. અમુક વખત એવું પણ બનતું હોય છે કે ભાઈ અન્ય આપણે સંજોગો એવા ઉભા થાય તે પોતે પણ નિર્ણય લઈ શકે છે. માનો કે વધુ વરસાદ પડ્યો હોય અને શાળા ચાલુ રાખી શકાય એવી ન હોય તો અમે મુખ્ય શિક્ષકને સત્તા આપેલી છે કે ભાઈ ત્યાં આગળ બાળકોને રજા આપે એટલે કોઈ જાનહાની અથવા તો કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ અનિચ્છનીય બનાવ એ બનવા પામે નહીં.
2: સ્કૂલમાં પણ પાણી ન ભરાઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે, આજુબાજુ પણ ધ્યાન રાખવાનું છે કે ખાબોચિયા ન હોય, ટાંકા ખુલ્લા ન હોય એવી વાત પણ છે.
1: અને એ તમામે તમામ બાબતની લેખિત સૂચના અમે કરેલી છે. ખાસ કરીને જે ઝાડ કટિંગની પણ અમે સૂચના આપી છે કે જો ઝાડ કોઈ મોટા થઈ ગયેલા હોય તો એ પણ કટિંગ કરી લે. ખાસ કરીને ધાબા સહિતની તમામે તમામ જે ડ્રેનેજ થી માળી અને એની સફાઈ પણ કરી લે, એ તમામે તમામ સૂચનાઓ અમે જે તે આચાર્ય મારફતે શિક્ષકોને આપેલી છે.
0: પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં NDPSના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા NDPS એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા, જેમાં 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવા અપીલ કરી છે.
3: ગુજરાત સરકારનો એક ખાસ અભિગમ છે ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટેનું. એના અનુરૂપ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા માનનીય બોર્ડર રેન્જના IG શ્રી ચિરાગ કોરડિયા સરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ પોલીસ મથકોમાં ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે સતત જે છે NDPS હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે અને એના અંતર્ગત જે પ્રમાણે લોકોથી બાતમી મળે છે એ બાતમી અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2026ના શરૂઆતના 6 મહિના સુધી કુલ 43 ગુના જિલ્લા પોલીસના અલગ અલગ પોલીસ મથકો હેઠળ નોંધવામાં આવ્યા છે, જેમાં 72 જેટલા આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. વર્ષ 2025માં કુલ ગુના 36 આખા વર્ષમાં નોંધાયેલા હતા, જેના કમ્પેરમાં આ વર્ષમાં 6 મહિના સુધીમાં જ 43 ગુના ઓલરેડી નોંધવામાં આવ્યા છે અને હજી પણ જિલ્લા પોલીસની અલગ અલગ બ્રાન્ચીસ દ્વારા, પોલીસ સ્ટેશનો દ્વારા સારી રીતે આમાં મહેનત કરવામાં આવી રહી છે અને ડ્રગ્સનું કોઈ પણ પ્રકારનું જથ્થો હોય, કોઈ પણ પ્રકારનું ડ્રગ્સનું ટાઈપ હોય, હેરોઈન હોય, MD હોય, ગાંજો હોય, પોસ્ટ દોડા હોય અથવા કોઈ પણ સિન્થેટિક ડ્રગ્સ હોય અને કોઈ પણ પ્રકારનું જથ્થો હોય, નાનામાં નાના 150 ગ્રામનું પણ કેસ કરવામાં આવ્યું છે અને મોટામાં મોટા જથ્થાના પણ જે છે જિલ્લા પોલીસના અલગ અલગ ટીમો દ્વારા કેસ કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ પોલીસ મથકો દ્વારા, એમાં ખાસ કરીને લોકોનો પણ એટલો જ અમારે સહયોગની જરૂરત છે અને જે સહયોગ મળી રહ્યો છે એના લીધે જ જે છે

0: વધારામાં વધારે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. હજી પણ ભવિષ્યમાં આ બદીને નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ લોકોને પણ ખાસ અપીલ છે કે એમને પાસે આ ડ્રગ્સની બદીને રોકવા માટે કોઈ પણ અગર કોઈ માહિતી હોય તો અમારે પર્સનલ મોબાઈલ નંબર ઉપર પણ મોકલી શકાય, જે ડીવાયએસપી છે બ્રાન્ચ ડિવિઝનના એમને પણ મોકલી શકાય, અથવા તો લોકલ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી હોય, સ્ટાફ હોય, એમને પણ કોન્ટેક કરી શકાય. જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી અંતર્ગત જે રાજ્ય સરકારની ડ્રગ્સ રિવોર્ડની પોલિસી છે, એનડીપીએસ માટે કેસીસની રિવોર્ડની પોલિસી, એ અંતર્ગત પણ જે છે એમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. અને એની સાથે સાથે આ બધીને રોકવા માટે જે રીતનું લોકોનો સહયોગ મળી રહ્યો છે એ પ્રમાણેનું સહયોગ ભવિષ્યમાં પણ સારી રીતે મળે એ જ અપેક્ષા સાથે અમે લોકો જે છે જિલ્લા પોલીસ દ્વારા વધારામાં વધારે કેસીસ પણ કરવામાં આવશે અને આ બધીને રોકવા માટે જે સામાજિક સહયોગ મળશે એમાં સારી રીતે જે છે એમાં કાર્ય પણ થઈ શકે અને એ કાર્ય થવાનું પૂર્ણ આશા છે.
1: શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ.
2: આદિકવિ સંત અને સુધારક કબીરજીની 629મી જન્મ જયંતીએ કચ્છ યુનિવર્સિટી ખાતે કબીર એક ક્રાંતિકારી વિચારધારા એ વિષય પર ડોક્ટર ત્રિકાળદાસજીનું વક્તવ્ય યોજાયું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પર્યાવરણીય જવાબદારીના ભાગરૂપે ચેમ્બર ભવનના પ્રાંગણમાં 150 ફૂટ ઊંડો રેઇન વોટર રિચાર્જ બોર તૈયાર કરવામાં આવ્યો. જિલ્લા માહિતી કચેરી ભુજ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ભુજમાં પત્રકારો માટે 3 દિવસીય યોગ શિબિર યોજાઈ. ભુજ તાલુકામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના કુલ 56,598 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. જિલ્લાની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની અર્ધવાર્ષિક સામાન્ય સભા અને બંધારણના સુધારા માટે વિશેષ સામાન્ય સભા યોજાઈ. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. મુંદ્રામાં પ્રથમ વખત 90 દિવસીય બિઝનેસ વેલનેસ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો. અંજાર ભુજ ધોરીમાર્ગ ઉપર નર્મદાની લાઇનમાં લીકેજ અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ. જિલ્લાના વણકરોને કાચો માલ મેળવવા માટે દૂર ન જવું પડે તે માટે છેલ્લા 2 વર્ષથી ખાસ ભુજ ખાતે કાયમી વેરહાઉસ કાર્યરત કરવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વરસાદની પરિસ્થિતિ દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવે તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો. જૂન માસ 2026 દરમિયાન સમગ્ર જિલ્લામાં અને ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક સ્તરે સર્વેલન્સ અને ફોગિંગ સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લામાં ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાને રાખીને તેમજ સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે અન્ય કોઈ પણ પ્રકારની આપાતકાલીન ભૌગોલિક કટોકટીને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ હાલ માધાપર યક્ષ મંદિર ખાતે સ્ટેન્ડબાય રખાઈ. ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાયો. દરેક ભુજવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે અનુરોધ કર્યો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા ભુજ શહેર અને માધાપર વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગો અને હમીરસર તળાવની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આદિપુર પોલીસ દ્વારા મુંદ્રા સર્કલ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી.
1: અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે.